સુપ્રભાત, ગુડ મોર્નિંગ શ્રોતા મિત્રો. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. આજે રવિવાર, તારીખ 24 મે 2024, વિક્રમ સંવત 2082, અધિક જેઠ સુદ નોમ. આજની પ્રાતકાલીન સભામાં હું આરજે દીપ આપનું સ્વાગત કરું છું.

આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. હવે બરાબર 6 વાગ્યે આપ સાંભળશો અમારા દિલ્હી કેન્દ્રથી રિલે થતા હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 6 વાગીને 5 મિનિટે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર.

0: विविध भारती से बोल रहे हैं। थोड़ी ही देर में आप सुनेंगे हम हैं राही प्यार के।
1: મારો એક પાડોશી છે, જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે.
2: પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર .gov.in પર.
3: હરે ઘ

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા. ટીસીએસ સુવિધા સંબંધિત જાતીય સતામણી અને ધર્માંતરણ કેસમાં એસઆઈટીએ મહારાષ્ટ્રની નાસિક અદાલતમાં 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરી. અમેરિકામાં સાંસદો અને ઇમિગ્રેશન અધિકાર કાર્યકરોએ ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ગ્રીન કાર્ડ નીતિની આકરી ટીકા કરી. અને આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવી. સમાચાર વિગતવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરશે. શ્રી રૂબિયો ગઈકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે 4 દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. તેઓએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમને સંરક્ષણ, વ્યૂહાત્મક ટેકનોલોજી, વેપાર, રોકાણ અને ઉર્જા સુરક્ષા સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિ વિશે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક 26 મેના રોજ યોજાશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: क्वाड विदेश मंत्रियों की बैठक मंगलवार को होगी. बैठक में विदेश मंत्री सुब्रमण्यम जयशंकर, ऑस्ट्रेलिया की विदेश मंत्री पेनी वोंग, जापान के विदेश मंत्री तोशिमित्सु मोतेगी और अमेरिका के विदेश मंत्री मार्को रूबियो हिस्सा लेंगे. स्वतंत्र और मुक्त हिंद प्रशांत क्षेत्र के लिए क्वाड की परिकल्पना के अनुरूप प्राथमिकता वाले क्षेत्रों में क्वाड सहयोग को आगे बढ़ाने पर विचार विमर्श किया जाएगा. बैठक में क्वाड की वर्तमान पहलों की प्रगति की समीक्षा की जाएगी और हिंद प्रशांत क्षेत्र में हाल के घटनाक्रमों तथा आपसी चिंता के अन्य अंतर्राष्ट्रीय मुद्दों पर चर्चा होगी. सुपर्णा सैकिया की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार.
0: કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આવતીકાલથી ભારતીય વ્યાપારી નેતાઓના પ્રતિનિધિમંડળ સાથે કેનેડાની 3 દિવસની મુલાકાતે રવાના થશે. વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું છે કે શ્રી ગોયલ વેપાર, રોકાણ અને ભારત કેનેડા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર ચાલી રહેલ વાટાઘાટોને આગળ વધારવા માટે ઓટાવા અને ટોરન્ટોમાં દ્વિપક્ષીય બેઠકો કરશે. આ કરાર માટેની શરતો અને નિયમો આ વર્ષે માર્ચમાં પ્રધાનમંત્રી માર્ક કાર્નીની ભારત મુલાકાત દરમિયાન નક્કી કરવામાં આવ્યા હતા. વાટાઘાટોનો પ્રથમ તબક્કો માર્ચમાં વર્ચ્યુઅલ યોજાયો હતો અને બીજો તબક્કો 8 મેના રોજ પૂર્ણ થયો હતો. શ્રી ગોયલની મુલાકાત દરમિયાન ઓટાવામાં વાટાઘાટોનો બીજો તબક્કો યોજાશે. કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ નવી દિલ્હીમાં ધ બોઇંગ કંપનીના વૈશ્વિક લોકનીતિ અને વેપાર રણનીતિના કાર્યકારી ઉપપ્રમુખ જેક સોકી સાથે મુલાકાત કરી હતી. શ્રી ગોયલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે બેઠક દરમિયાન બંને પક્ષોએ ઉડ્ડયન અને એરોસ્પેસ ઉત્પાદન ક્ષેત્રોમાં ભારત અમેરિકા સહયોગને આગળ વધારવા અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે બેઠકમાં જાળવણી, સમારકામ અને કુશળતા, સપ્લાય ચેન, નવીનતા અને વિશ્વસનીય વૈશ્વિક ઉત્પાદન અને એન્જિનિયરિંગ કેન્દ્ર તરીકે ભારતની ભૂમિકા વધારવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રાલય હેઠળના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે ગઈકાલે નવી દિલ્હીમાં સાકુરા વિજ્ઞાન કાર્યક્રમ 2026માં ભાગ લેનારા વિદ્યાર્થીઓના એક જૂથને લીલી ઝંડી આપી હતી. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારી શાળાઓના 24 યુવકો અને 32 યુવતીઓ સહિત 56 શાળાના વિદ્યાર્થીઓ ભારતના 4 સુપરવાઇઝર આ મહિનાની 30મી તારીખ સુધી જાપાનની મુલાકાતે રહેશે. આ વિદ્યાર્થીઓ આસામ, દાદરાનગર હવેલી, દમણ, દીવ, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગણા અને પશ્ચિમ બંગાળના છે. મંત્રાલયે જણાવ્યું હતું કે જાપાન એશિયા યુથ એક્સચેન્જ પ્રોગ્રામ સાકુરા સાયન્સ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને દેશના અદ્યતન વિજ્ઞાન અને ટેકનોલોજી ઇકોસિસ્ટમ અને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરાવવા માટે 1 અઠવાડિયા માટે જાપાનમાં આમંત્રિત કરવામાં આવે છે. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ, હિસ્સેદાર, સંગઠન અથવા સંસ્થા 21 જૂન સુધીમાં મુસદ્દા નિયમો પર વાંધો અને સૂચનો રજૂ કરી શકે છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
2: विकसित भारत जीराम जी एक्ट ने 20 साल पुराने महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोजगार गारंटी अधिनियम 2005 की जगह ली है। नए कानून के तहत अब एक वित्तीय वर्ष में रोजगार की गारंटी 100 दिनों से बढ़ाकर 125 दिन कर दी गई है। मंत्रालय के अनुसार इस कानून के मसौदा नियम धारा 33 और अन्य संबंधित प्रावधानों के तहत तैयार किए गए हैं। मंत्रालय ने बताया कि मसौदा नियमों को जनता से सुझाव और राय लेने के लिए सार्वजनिक किया गया है। वीबी जीराम जी एक्ट 2025 को इस महीने की 11 तारीख को अधिसूचित किया गया था और यह इस साल 1 जुलाई से सभी राज्यों और केंद्र शासित प्रदेशों में लागू होगा। अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली।
0: आ समाचार आप आकाशवाणी परथी सांभळी रह्या छो। आ समाचार नू जीवंत प्रसारण आप अमारी यूट्यूब चैनल AIR न्यूज गुजरात पर पण सांभळी शकशो। वधु समाचार माटे अमारी वेबसाइट newsonair.gov.in/GU अने अमारा एक्स हैंडल AIR News_ABAD ने फॉलो करशो। TCS સુવિધા સંબંધિત જાતીય સતામણી અને ધર્માંતરણ કેસના સંદર્ભમાં મહારાષ્ટ્રની નાસિક અદાલતે 1500 પાનાની ચાર્જશીટ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે દાખલ કરી છે। તપાસ ટીમના વડા સંદીપ મિટકાએ જણાવ્યું હતું કે ગઈકાલે 4 આરોપીઓ મતિન પટેલ, નિદાખાન, દાનિશ શેખ અને તૌસીર અત્તાર સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી। તેમણે ઉમેર્યું કે આગામી થોડા દિવસોમાં કેસમાં 7-8 અન્ય આરોપીઓ સામે વધારાની ચાર્જશીટ દાખલ થવાની શક્યતા છે। મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોંબિવલીમાં 7 મહિલાઓ સહિત કુલ 24 નાઇજીરિયન નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ કોનીપાલાવા વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી। પોલીસને માહિતી મળી હતી કે કેટલાક વિદેશી નાગરિકો આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા। અટકાયત કરાયેલા લોકોમાં 13 પુરૂષો, 7 મહિલાઓ, 3 સગીર છોકરાઓ અને 1 સગીર છોકરીનો સમાવેશ થાય છે। અમેરિકામાં સાંસદો અને ઇમિગ્રેશન અધિકાર કાર્યકરોએ ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ગ્રીન કાર્ડ નીતિની આકરી ટીકા કરી છે। આ નીતિ હેઠળ ગ્રીન કાર્ડ માટે અરજદારોએ તેમના વતનથી અરજી કરવી પડશે। ડેમોક્રેટિક સાંસદોએ આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે તેઓ અમેરિકન સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસના નિર્ણય સામે શક્ય તેટલા પગલાં લેશે અને તેને રદ કરવાની માંગ કરશે। આ નીતિમાંથી કોને મુક્તિ આપવામાં આવશે એ હજુ સુધી સ્પષ્ટ કરાયું નથી। એજન્સીએ સંકેત આપ્યો છે કે આ નિયમ આશ્રય શોધનારાઓને લાગુ પડી શકશે નહીં। હજુ સુધી સ્પષ્ટ નથી કે આ મુક્તિ H-1B વિઝા પર કામ કરતા વિદેશી કામદારોને પણ લાગુ પડશે કે નહીં। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઇઝરાયલ અને આ ક્ષેત્રના અન્ય સહયોગો સાથે વાતચીત કર્યા પછી હોર્મુઝ સમુદ્રધુની ખોલવા સહિત ઈરાન સાથેના સોદા પર મોટાભાગે વાટાઘાટો કરવામાં આવી રહી છે। સાંભળીએ આ અંગે એક અહેવાલ।
3: શ્રી ટ્રમ્પને કહા કે સમજૌતે કે અંતિમ પહેલુઓ ઓર વિવરણો પર ચર્ચા જારી હૈ, શીઘ્ર હી ઇસકી ઘોષણા કી જાયેગી, લેકિન ઉન્હોને સમજૌતે કી સમય સીમા કે બારે મેં કોઈ સ્પષ્ટ જાણકારી નહીં દી। રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહા કે સમજૌતે કે બારે મેં ઇઝરાયલ કે સાથ સઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત, કતર, પાકિસ્તાન, તુર્કીએ, મિસ્ર, જોર્ડન ઓર બહેરીન સે બાત કી ગઈ હૈ। ઈરાન કે વિદેશ મંત્રાલય કે પ્રવક્તા ઇસ્માઇલ બાકાઈને અમરીકીઓ પર વિરોધાભાસી બયાન દેને કા આરોપ લગાયા। અમેરિકા ઓર ઈરાન કે બીચ 8 અપ્રેલ કો યુદ્ધ વિરામ પર સહમતિ બની હતી ઓર તબ સે દીર્ઘકાલિક શાંતિ સમજૌતે કે લિયે બાતચીત જારી હૈ। સમાચાર કક્ષ સે ચંદ્રશેખર શર્મા।
0: અને આઈપીએલ ક્રિકેટમાં કેપ્ટન શ્રેયસ અય્યરના અણનમ 101 રનની મદદથી પંજાબ કિંગ્સે ગઈકાલે રાત્રે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું હતું। આઈપીએલ ક્રિકેટમાં આજે 2 મેચ રમાશે। પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ બપોરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે, જ્યારે બીજી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે દિલ્હી કેપિટલ્સ સામે રમશે। અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા।
4: આજના મોટાભાગના અખબારોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે। ગુજરાત સમાચારની હેડલાઇન છે, બિલ્લી પગે આવતી મોંઘવારી, પેટ્રોલમાં 87, ડીઝલમાં 91 પૈસાનો વધારો। સંદેશ લખે છે, પેટ્રોલ ડીઝલ ફરી મોંઘા થયા, 10 દિવસમાં 3જો ભાવ વધારો। ફૂલછાપનું મુખ્ય શીર્ષક છે, મોંઘવારીનો ડોઝ, પેટ્રોલ ડીઝલ CNGમાં ભાવ વધારો।
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે। સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા। TCS સુવિધા સંબંધિત જાતીય સતામણી અને ધર્માંતરણ કેસમાં SIT એ મહારાષ્ટ્રની નાસિક અદાલતમાં 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરી। અમેરિકામાં સાંસદો અને ઇમિગ્રેશન અધિકાર કાર્યકરોએ ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ગ્રીન કાર્ડ નીતિની આકરી ટીકા કરી અને આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

સવારે 11 કલાકે હુરતી ભાષાનો વિશેષ કાર્યક્રમ હુરતી સિઝર, જેની પ્રસ્તુતિ રહેશે નઝરીન અને નૈનાની. બપોરે 12 કલાકે હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ યાદો કી મહેફિલ.

બપોરે 3:30 નાટ્ય તરંગ અંતર્ગત નાટક ચંદન વૃક્ષ, લેખક ઉષા સક્સેના, નિર્દેશક રમા અરુણ ત્રિવેદી.

0: સાંજે 6:30 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, સાંજે 7 કલાકે વિશેષ જયમાલા અંતર્ગત સૈનિકોની શૌર્યગાથામાં મહાવીર ચક્રથી સન્માનિત કેપ્ટન નિગજાગુ કેગુરની શૌર્યગાથા તમે સાંભળશો. રાત્રે 8:01 હવા મહેલ અંતર્ગત ઝલકી મેરેજ એનિવર્સરી, લેખક હરિનારાયણ શર્મા, નિર્દેશક HS વ્યાસ. રાત્રે 10:30 ઢલતી જાય રાત અને અંતે રાત્રે 11 કલાકે વિવિધા. તો આ હતી આજના દિવસ દરમિયાનના પ્રસારિત થતા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા.
1: પોલીસ?
2: મિસ સીમા?
1: જી.
2: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
1: કેમ પણ હું
2: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
2: 1 લાખ આપો, બચી જશો.
1: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
1: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
2: અરે,
1: ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
1: હાય.
4: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા, નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1,147 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના 20 રસ્તાઓનું અપગ્રેડેશન કરાશે. રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની માયા. સાયબર ક્રાઇમે અંદાજે 632 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસોમાં 13 શખ્સની ધરપકડ કરી. રાજ્યની વિવિધ જેલોના 44 કેદીઓએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. સમાચાર વિગતવાર. ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1,147 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના 20 રસ્તાઓનું અપગ્રેડેશન કરાશે. આ પહેલનો ઉદ્દેશ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હરિત બાંધકામ પદ્ધતિનો ઉપયોગ વધારી ટકાઉપણું સુધારવા, બાંધકામ ખર્ચ ઘટાડવા અને હાલની રોડ સામગ્રીના મોટા પાયે પુનઃ ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ પાટણ, ગીર સોમનાથ, મહીસાગર, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, સુરત, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, મહેસાણા, કચ્છ, ભાવનગર, જામનગર અને નર્મદા સહિતના જિલ્લાના 20 રસ્તાઓને આવરી લેવામાં આવ્યા છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ વિવિધ જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા ચાલી રહી છે, જે અંતર્ગત ગઈકાલે અમરેલી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે. બીજી તરફ વલસાડની 6 તાલુકા પંચાયતો પૈકી વલસાડ, નાના પોંઢા, કપરાડા, પારડી અને ઉમરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ છે, જ્યારે ધરમપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવતા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવારને 13 જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 9 મત મળતા ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. ગીર સોમનાથની 6 તાલુકા પંચાયતમાંથી વેરાવળ, સુત્રાપાડા, તલાલા, ઉના અને ગીર ગઢડામાં ભાજપના ઉમેદવાર પ્રમુખ ઉપપ્રમુખ તરીકે, જ્યારે કોડીનાર તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રમુખ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. બીજી તરફ પાટણ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સહિત તમામ હોદ્દા પર મહિલા સભ્યોની વરણી કરવામાં આવી છે. તો નવસારી જિલ્લામાં ચીખલી, ગીરકામ, ગણદેવી તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખે ગઈકાલે પદભાર સંભાળ્યો હતો. સાયબર ક્રાઇમ દ્વારા 631.86 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસોમાં 13 શખ્સની ધરપકડ કરવામાં આવી. સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મ્યુલ બેંક એકાઉન્ટ, શેલ કંપનીઓ અને મલ્ટીસ્ટેટ ઓપરેશન્સ દ્વારા સાયબર છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ વધુ માહિતી આપી.
1: ઓપરેશન મ્યુલહન 2.0 કે તહત અમદાવાદ, સુરત, બડોદા, ભરૂચ ઓર રાજકોટ ઇલાકો મેં સે 13 લોગો કો ગિરફ્ત મેં લિયા હૈ. ઇન 13 લોગો ને પૂરે ભારત મેં 982 સાયબર ક્રાઇમ ઇનકે ખિલાફ રજિસ્ટર્ડ હૈ, જો 1930 પ્લેટફોર્મ પે હૈ. 200 સે જ્યાદા FIR ભી દાખિલ હો ચુકી હૈ. ઇન લોગો ને કુલ મિલા કે 631 કરોડ સે જ્યાદા કી રકમ કે સાયબર ધોકાધડી મેં એક્ટિવ પાર્ટિસિપેશન કિયા થા.
0: સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરીમાં મદદરૂપ થતા વધુ 23 શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી છે. કેટલાક શખ્સો વોટ્સએપ ગ્રુપ બનાવી પોલીસ અને સરકારી તંત્ર ઉપર નજર રાખી તેની માહિતી ખનીજ માફિયાઓને આપતા હતા. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ વધુ માહિતી આપી.
2: અમે ઘણા બધા એવા જે લોકો જે પોલીસની અને બીજા ડિપાર્ટમેન્ટની સૂચનાઓ ખનન માફિયાઓને આપતા હોય છે એવા લોકો ઉપર અત્યારે કાર્યવાહી કરવાની શરૂ કરી છે. વીકમાં અમે લગભગ 40ના આસપાસ એવા લોકો જે અલગ અલગ જગ્યા પર બેસીને આ લોકોને સૂચના આપતા હોય એવા લોકોને પકડીને લાવ્યા હતા. આ લોકોની ટેકનિકલ આધારિત જાંચ કર્યા પછી 23 એવા લોકો જે ગ્રુપ એડમિનને અહીંયા પકડીને લાવ્યા છે અને આ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે. અને અત્યારે આ લોકોના મોબાઈલને પણ અમે ચેક કરી રહ્યા છે. આ આધારિત જે લોકો આ ગ્રુપમાં જોડાયેલા છે આ પર પણ પોલીસ દ્વારા અત્યારે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. આ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાં રહેલા કુલ 44 કેદીઓએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી છે, જેમાં ધોરણ 10માં 22 અને ધોરણ 12માં 22 કેદી પાસ થયા છે, જેલ વિભાગ દ્વારા કેદીઓના પરીક્ષાના ફોર્મ ભરવાથી લઈને પુસ્તકો, અભ્યાસ સામગ્રી અને વિવિધ વિષયોના વર્ગો સુધીની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે ઉત્તીર્ણ થયેલા કેદીઓને અભિનંદન પાઠવતા આ મુજબ પ્રતિક્રિયા આપી.
3: જેને અભ્યાસ છૂટી ગઈ છે એ લોકોને અભ્યાસ કરવા માટે એક મોકો આપીએ છીએ અને દર વર્ષે 10મી અને 12મી કક્ષાના પરીક્ષા યોજવામાં આવી રહી છે અને એમાં કૈદી ભાઈઓ ગુજરાત રાજ્યના તમામ જેલોમાંથી એક્ઝામમાં બેસે છે અને આ વર્ષે પણ એક્ઝામમાં કુલ 44 જેટલા કૈદીઓ ઉત્તીર્ણ થયા છે અને અમે જે ઉત્તીર્ણ થયેલા કૈદી ભાઈઓને એમને સર્ટિફિકેટ આપીએ છીએ, સન્માન કરીએ છીએ.
0: અરવલ્લી જિલ્લામાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જિલ્લામાં કુલ 3875 જેટલા ખેડૂતોની નોંધણી સામે 410 જેટલા ખેડૂતોના ઘઉંનો જથ્થો ખરીદવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં કુલ 1853 મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. મેઘરજ તાલુકા ગોડાઉન મેનેજર ST પટેલે આ અંગે વધુ જાણકારી આપી.
4: ટેકાના ભાવે આ ચાલુ ઘઉંની ખરીદી ચાલુ છે. અંદાજિત રજીસ્ટ્રેશન 705 થયેલા છે અને હાલ પૂરતા મેસેજ 125 જેવા કરેલા છે. અંદાજિત ખેડૂતો ખરીદી 70 જેટલા ખેડૂતોની થઈ છે. એમાંથી આપણે ખરીદી 6889 કટ્ટાની કરેલ છે અને હાલ હજુ નવા બારદાન આવેલ નથી, તો આપણે જૂના બારદાનોનો ઉપયોગ કરીને ખરીદી ચાલુ રાખેલ છે અને ટૂંક સમયમાં નવા બારદાન આવી જશે.
0: અમરેલીમાં લાઠી તાલુકાના કેરાડા ગામ નજીક ખાનગી બસ અને કાર સામસામે ટકરાતા કારમાં મુસાફરી કરી રહેલા 3 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા છે. ઘટનાની જાણ થતાં લાઠી પોલીસનો કાફલો અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતનું કારણ જાણવા માટે પોલીસે બસના ચાલકની શોધખોળ હાથ ધરી છે, તેમજ બસમાં સવાર તમામ મુસાફરોના નિવેદન લેવામાં આવ્યા હતા. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન સમગ્ર રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે વધુ માહિતી આપી.
5: और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर 9 लाख रेंज में रहेगा. और मैक्सिमम टेम्परेचर रिलायंस की बात करेंगे पिछले 24 घंटे में तो अहमदाबाद में 43.3 और गांधीनगर में 43°C मैक्सिमम टेम्परेचर रिलायंस में है. और ओवरऑल तो गुजरात की स्टेट की बात करेंगे जहाँ पर सबसे ज्यादा मैक्सिमम टेम्परेचर रिलायंस हुआ है वो है सुरेंद्रनगर.
0: પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે બકરી ઈદ પૂર્વે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી. પાટણ ખાતેના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 3 દિવસીય AI અને રોબોટિક્સ વિષય વસ્તુ આધારિત રેસિડેન્શિયલ સમર સાયન્સ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ કેમ્પમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના ધોરણ 6-10ના કુલ 58 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે આ સાયન્સ કેમ્પમાં યોગ અને રોબોટિક્સના પાયાના સિદ્ધાંતો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. બોટાદ જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમારે વસ્તી ગણતરીના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો નોંધાવી સ્વગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે નાગરિકો SE.census.gov.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વગણતરી કરી શકે છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1,147 કરોડના ખર્ચે રાજ્યના 20 રસ્તાઓનું અપગ્રેડેશન કરાશે. રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની માયા. સાયબર ક્રાઇમે અંદાજે 632 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસોમાં 13 શખ્સની ધરપકડ કરી. રાજ્યની વિવિધ જેલોના 44 કેદીઓએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
6: આજે સવારે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ આપ સાંભળી રહ્યા હતા.

0: हेलो, गुड मॉर्निंग.
1: गुड मॉर्निंग, નમસ્કાર, સુપ્રભાત. ફોરમ બેન,
0: નમસ્કાર. બસ ફાઇન, તમે કેમ છો?
1: મજામાં.
0: શું નામ છે તમારું?
1: પિયુષ મહેતા, નાનપુરા, સુરત થી.
0: પિયુષભાઈ, શું કરો છો તમે?
1: હું બેંકમાં ક્લાર્ક હતો, અત્યારે નિવૃત્ત જીવન જીવી રહ્યો છું.
0: જણાવો બીજું કઈક નવા જૂની. જણાવો
1: નવા જૂની. માં હાલમાં રેડિયો પ્રસારણ ના ભારત ના 90 વર્ષ થઈ રહ્યા છે.
0: જી જી.
1: તો તે નિમિત્તે તમને બધાને અભિનંદન.
0: થેન્ક યુ સો મચ.
1: અને હમણાં વિવિધ ભારતી 90 વર્ષ ચાલુ થયું ત્યારે મારો પોતાનો પણ ઇન્ટરવ્યુ એ લોકોએ કર્યો હતો અને બ્રોડકાસ્ટ કર્યો હતો આખો 15 મિનિટ સુરત સ્મૃતિ યુકેશ્વરમાં.
0: અચ્છા,
1: પ્રોગ્રામ નો પહેલો વક્તા જ હું રહ્યો છું.
0: શું વાત છે.
1: અને આકાશવાણી સુરત સાથે હું એના સ્થાપના પહેલાથી જ જોડાયો છું. જયારે ટેસ્ટિંગ ટ્રાન્સમિશન ચાલતું હતું તે પહેલા મારે તમે FM રેડિયો ખરીદી લીધેલો હતો.
0: અચ્છા, બરાબર.
1: અને મારે તો પ્રથમ રેડિયો આવે તો 1957 માં વિવિધ ભારતી ના સ્થાપના દિને.
0: અરે વાહ.
1: તો રેડિયો હેતુ આજે કહો છે કે જ્ઞાન, માહિતી અને મનોરંજન. જ્ઞાન ની અંદર આપણે લોકોને સંસ્કાર કે નોલેજ કે એમાં સાહિત્યનું જ્ઞાન કે વૈજ્ઞાનિક જ્ઞાન કે બધી જ વસ્તુ એમાં પાસે. સંગીત, અત્યારે તો સંગીતનું પણ જ્ઞાન રેડિયો પર અપાય છે વિવિધ ભારતી પર સંગીત સરિતામાં.
0: જી, તમારે ત્યાં જ્યારે
1: એવું થાય છે કે રેડિયો જો નહીં હતે તો અત્યારે જીવન કેવું હતું તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
0: જી, સાચી વાત છે. ભલે બીજા બધા મનોરંજનના સાધનો આવી ગયા છે, બીજા માધ્યમો છે, પણ છતાં પણ જે કામ રેડિયો કરે છે.
1: તમને એક દાખલો આપું. 1984 માં દૂરદર્શન સુરતમાં આવ્યું તો તે વખતે હું શરૂઆતમાં એક કુતુહલ તરીકે દૂરદર્શન જોવા માંડ્યો કે શું આવે શું નહીં. ત્યારે શરૂઆતમાં ફિલ્મી ગીતોના બે પ્રોગ્રામ હતા અઠવાડિયાના દર. હવે તેની અંદર બધા લગભગ પ્રાયોજિત ગીતો આવતા હતા એટલે ગાયનોમાં વૈવિધ્ય જેવું ત્યારે લાગતું નહીં હતું. તો એ મને થયું કે આપણે આ તો રેડિયોની સારી સારી વસ્તુ બધી આપણે ચૂકી જઈએ છીએ.
0: જી, ખરી વાત.
1: એટલે હું રેડિયો પર શોર્ટવેવ પર થોડું ડિસ્ટર્બન્સ ના બધા પ્રોબ્લેમ હતા તો પણ હું સાંભળતો હતો.
0: જી, અને રેડિયો એવી વસ્તુ છે ને કે તમે તમારા કામ સાથે પણ એને મનોરંજન મેળવી શકો. જ્યારે ટીવી
1: સામે તો તમારે સામે જોઈને ટાઈમ આપવો જ પડે.
0: જી, ફરજિયાત તમારે ત્યાં બેસવું પડે. ખૂબ જ સરસ વાત સાથે હવે એક સરસ મજાનું ગીત સંભળાવીશ. બોલો, કયું ગીત સાંભળશો સુરત FM પર?
1: એક ગાંવ કી કહાની ફિલ્મ ના કે બોલે તું સી હું, લતા મંગેશકર નું ગાયન. એ ગાયન તમે બગાડજો. આ ગાયન એટલા માટે અમે પસંદ કર્યું છે, સુરતમાં આકાશવાણી નો જે ફોન ઇન પ્રોગ્રામ ચાલુ થયો હતો તેમાં સૌથી પ્રથમ ફરમાઈશ મારી પ્રસ્તુત થઈ હતી
0: રેડિયો પર.
1: એટલે તે ગાયન એક યાદગીરી રૂપે મારે આપવું છે.
0: ઓકે પિયુષભાઈ, સરસ મજાની વાત સાથે તમને સરસ મજાનું ગીત સંભળાવો સુરત FM પર.
1: આવજો
0: આવજો.

0: हेलो, गुड मॉर्निंग।
1: हेलो, गुड मॉर्निंग सूरत एफएम।
0: जी सूरत एफएम, कौन बोले छो?
1: नमस्कार, ईश्वरलाल जेंटीलाल नौसारी वाला।
0: ईश्वर भाई केम छो?
1: बस मजा, परम ढवे।
0: जी
1: गुड मॉर्निंग।
0: गुड मॉर्निंग, तमे
1: अपने गायन सांभळू छे?
0: हाँ, कयो गीत सांभळू छे?
1: हाँ, हरियाली और आस्था नु। बोल मेरी तकदीर में क्या है मेरे हम सफर, अब तो बता जीवन के दो पहलू है हरियाली और रास्ता।
0: सरस गीत छे।
1: मुकेश ने लता मंगेशकर
0: जी,
1: मनोज कुमार ने माला सिंह।
0: आकाशवाणी માં ફોન ઇન માં પાછા જૂના ગીતો વાગતા થઈ ગયા એટલે તમને તો મજા પડી ગઈ? નહીં,
1: મજા મજા આવે,
0: કરી વાત છે.
1: બોલો, આભાર તમારો સ્વેટ એફએમ નો.
0: જી થેન્ક યુ.
1: આજથી આજથી મહિનો શરૂ થઈ ગયો અને આજે જ અમારે ત્યાં પ્રોગ્રામ છે. બેન બનાવી બાને
0: શો તુલસી પ્રોગ્રામ છે.
1: માલપુડા દૂધપાક.
0: અચ્છા, માલપુડા અને દૂધપાક જમાડવા સાથે પહેલા તુલસી ચડાવવાનો પ્રોગ્રામ છે કે નહીં?
1: ના, એ નથી રાખ્યો.
0: હા, બરાબર છે.
1: આપણે પરસોત્તમ ભગવાન ની પૂજા કરવાની.
0: બરાબર છે.
1: પાણી કરવાના અને પછી જમાડવાના.
0: સરસ સરસ. અધિક મહિનામાં બેન ભાણજાઓને જમાડવાનો બહુ મહિમા છે.
1: હા મજા, પુણ્ય લાગે થોડું.
0: જી, અને કહેવાય કે 100 બ્રાહ્મણ બરાબર એક ભાણેજ.
1: એક ભાણેજ.
0: ચલો સરસ, તો તમે મસ્ત માલપુડા ને દૂધપાક જમો અને સાથે પુરુષોત્તમ ભગવાન ની પૂજા કરો. બરાબર ને?
1: પૂજા કરો.
0: આવજો.
1: હા જી, ઓકે, થેન્ક યુ, આભાર,
0: વેલકમ.

0: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
1: હેલો.
2: હેલો, ગુડ મોર્નિંગ.
1: સુરત એફએમ.
2: જી સુરત એફએમ, કોણ બોલો છો? તમને બધા પ્રાંશુક થી જ બોલાવે છે કે પછી તમારું કઈ હુલામણું નામ પણ રાખ્યું છે?
1: નહીં, પ્રાંશુક જ છે મારું નામ. મારી સોસાયટી માં આવે ને કોઈને પૂછે ભાઈ પ્રાંશુક રાણા કાળે મારું ઘર બતાવી દીધું.
2: અચ્છા, ને તમારા મમ્મી એ તો તમને

0: સાંતુક નામ ચાલે.
1: સરસ સરસ, બોલો આજે કયું ગીત સાંભળો છો સુરત એફએમ પર?
0: હા, આજે સુરત એફએમ પર હું ગીત સાંભળવા માંગુ છું, રાજા રંગ ફિલ્મ નું. હું અવાજ માં ગાયન ગાયું છું, એ સાંભળો. તું કિતની અચ્છી હે, તું કિતની ભોલી હે, પ્યારી પ્યારી હૈ.

0: આ ગાયન મારે સાંભળવું છે.
1: સરસ ગીતની ફરમાઈશ કરી છે પ્રાંશુક તમે, તો તમને સંભળાવી દઉં આ ગીત સુરત એફએમ પર.
0: આ ગામમાં સદસ્ય નામ દેવા માંગુ છે. હા, મારા ઘરમાં છે મારી ઘરવાળી મીનાબેન છે, પછી છોકરાની વહુ છે ટેરિયલ છે, પૂનમ છે, વિક્કીભાઈ છે, દીપકનભાઈ છે, અને ત્રણ છોકરા છે, નૈતિક રાણા, તેજુ રાણા અને ધ્રુવીલ રાણા. આ અમારા નવ જણના પરિવારનું નામ છે.
1: ચાલો, હરિયો ભર્યો પરિવાર છે તમારો.
0: હા,
1: તો પ્રાંશુકભાઈ સરસ મજાના પરિવાર સાથે આ સરસ મજાનું ગીત સાંભળો સુરત એફએમ પર. આવજો.
0: હા આવજો.

0: हेलो, गुड मॉर्निंग।
1: हेलो
0: जी, कौन बोलो छो?
1: किशोर भाई।
0: किशोर भाई क्या थी बोलो छो?
1: जहांगीराबाद टेलर में काम करिए थे।
0: लेडीज टेलर छो के जेंट्स?
1: बनने हो, हूँ एक्सेप्ट करो जो करे।
0: તમારી પાસે બહુ બધું કામ સાથે આવી જાય તો પછી તમે અકળાઈ નથી જતા?
1: બધાને વાયદા એ સારો કરે કે અકળાવણ થાય જ નહીં,
0: એટલે તમે ફ્રી નથી બેસતા, તમે બિઝી જ રહો છો।
1: તમારે ભી આવો તો આવજો।
0: ચોક્કસ। બોલો કિશોરભાઈ, ઘરમાં કોણ કોણ છે બીજું?
1: માં છે, એક બેબી છે, એક છોકરો છે, છોકરાની વહુ છે, બસ બીજું કોઈ નથી।
0: કયું ગીત સાંભળવું છે તમારે?
1: પેલું હરે રામ હરે કૃષ્ણ હોય ને, કાંતિ રે કાંતિ રે।
0: ઓકે,
1: હા એક પેજ આપો દેવી।
0: હા હેલો હેલો,
2: બોલો બોલો, કેમ છો?
0: બસ ફાઇન, કેમ છો તમે?
2: બસ ફાઇન ફાઇન।
0: શું નામ છે તમારું?
2: મારું નામ હેતવી છે।
0: હેતવી, પપ્પા સિલાઈ મશીન નું કામ કરે છે?
2: હા, એ મારા દાદા હતા, એ સિલાઈ મશીન નું કામ કરે
0: છે। અચ્છા, તો દાદા ને આ ઉંમરે કામ કરવાનું ફાવે છે?
2: હા ફાવે, એક દિવસ કામ નહી આવે તો કંટાળો આવે એમને।
0: અચ્છા, બરાબર છે, સારું કેવાય છે કે આ ઉંમરે પણ એ દાદા એક્ટિવ છે।
2: હા એ તો છે।
0: ઓકે હેતવી, તો તમને અને કિશોરભાઈ ને સંભળાવી દઉં આ સરસ મજાનું ગીત સુરત FM પર।
2: થેન્ક યુ,
0: વેલકમ, આવજો।

0: Fantastic fun for family.
1: 101.1 MHz Surat FM.
2: Hello, good morning.
3: Hello, good morning.
2: Good morning, kaun bolo chho?
3: Chetna ben bolu chhu.
2: Chetna ben kya thi bolo chho?
3: Tayar parathi.
2: Shu karo chho tame?
3: જરી કામ કરીએ છીએ અને ઘરમાં કામ કરીએ છીએ. આજે રજા છે ને એટલે
2: ઘરકામ વધતા જરી કામ ઇક્વલ્સ ચેતનાબેન.
3: હા, સવારથી 8 વાગે નીકળી જઈએ ને રાતના 8 વાગે.
2: ઓકે, તો પછી સવારે ઘરનું કામકાજ કઈ રીતે કરીને નીકળો?
3: સવારે વહેલા ઉઠી જઈએ ને 5 વાગે.
2: રોજ જ 5 વાગે ઉઠવાનું?
3: હા, 5 વાગે ઉઠી જાય, રાંધીએ કરીએ. મારી છોકરીઓ પણ ભાઈઓ જાય ને.
2: અચ્છા,
3: ડાયમંડ માં 3 છોકરીઓ છે.
2: એવું થાય કે આખા અઠવાડિયા નું પેન્ડિંગ કામ હોય તે સન્ડે પતાવીએ. બોલો ચેતનાબેન, કયું ગીત સાંભળવું છે આજે?
3: ગાયન વિચાર્યું નહીં.
2: ત્રણે દીકરીઓને મજા પડે એવું ગીત સંભળાવું?
3: ઓકે, પસંદ સંભળાવી દઉં
2: તો તમને સંભળાવી દઉં આ સરસ મજાનું ગીત.
3: આવજો, જય શ્રી કૃષ્ણ.
2: આવજો,
3: થેન્ક યુ,
2: વેલકમ.

0: सूरत एफएम पर तो गुजरा हुआ जमाना आता है बार बार। थई जाओ सवार सुरीला समयनी पाखों पर, करिए गुजरा हुआ जमाना नी सुरीली सफर।
1: सोमवार थी शुक्रवार
0: सांजे 6 कलाके
2: ऑन सूरत एफएम 101.1 तेमज न्यूज ऑन एयर मोबाइल ऐप पर उपलब्ध।
3: सूरत एफएम
4: जी, सूरत एफएम कौन बोलो छो?
3: कनुभाई।
4: कनुभाई केम छो?
3: मजा मो।
4: शु करो छो तमे?
3: कोई नहीं, हाल तो मैडम यूम पड़ा।
4: अच्छा, क्या थी बोलो छो तमे?
3: गोलीवाड़ा पाटण जोड़ी आई थी मैडम।
4: अने पाटण मा गर्मी केवी छे?
3: गर्मी तो दबर पड़ा मैडम, टक्कर नहीं चलाती।
4: तमारो कामकाज शु छे?
3: कामकाज खेती, कपानो टाइम थई गयो छे। हवे कपास वावन सर टाइम थई गयो।
4: ए पहला शु हतुं तमारा खेतर मा?
3: અમારે બાજરી ને ઘઉં ને બધું હતું, અને હવે ટાઈમ હીરો આવ્યો, બધું લઈ લીધું।
4: તો તમે આ ગરમીમાં જમીનને થોડી પડતર રાખો,
3: થોડી ઠંડી જમીન થવા દેવી પડે, અને જેઠ મહિનો આવે ને
4: જી,
3: એટલે એ કપાસ આવે પછી એમાં વાવવાનો।
4: અચ્છા, પણ આ વખતે તો અધિક આવી ગયો છે, એટલે હમણાં અધિક ચાલે છે।
3: હા, હજુ વાર છે।
4: બરાબર છે। કનુભાઈ બોલો, ગામમાં કેમ છે? બધા ફાઇન છે?
3: ઠંડુ
4: છે,
3: ઠંડુ પાંચ વાગે ઘડી વાર ગામ
4: માં,
3: ગરમી રમવા નહી જતા।
4: બરાબર છે, ગરમી માં પાંચ
3: વાગે ને,
4: બરાબર,
3: એટલે જઈએ ક્રિકેટ ટાઈમ પાસ કરીએ।
4: જી, કરવો જ પડે, મોબાઈલ લઈને બેસવા કરતા તો સારું છે ને ક્રિકેટ રમવું।
3: સાચી વાત છે।
4: અત્યાર સુધીમાં તમારા હાઈએસ્ટ રન કેટલા બન્યા છે?
3: હવે તો 50 રન મારેલા છે
4: ડે
3: નાઈટ મો।
4: ચાલો, સરસ સરસ,
3: ડે નાઈટ મો લિસ્સા રમવા જતા ને। એમો
4: ચાલો ફાઇન કનુભાઈ, બોલો કયું ગીત સાંભળશો સુરત એફએમ પર?
3: વિશ્વાત્માનું આ દેસા સમુંદર।
4: ઓકે, તો તમને સંભળાવી દઉં આ ગીત, આવજો
3: આવજો મેડમ।

0: હેલો, ગુડ મોર્નિંગ.
1: ગુડ મોર્નિંગ.
0: કોણ બોલો છો?
1: હું મહુવા તાલુકાના બિલકડી ગામથી અનિલભાઈ.
0: અનિલભાઈ કેમ છો?
1: બસ એકદમ મજામાં છે. તમે કેમ છો?
0: બસ હું પણ એકદમ સરસ છું. અનિલભાઈ, તમારી બાજુ અમારું FM મસ્ત સંભળાય છે?
1: એકદમ ક્લિયર, કારણ કે મહુવા તાલુકો સુરતથી એકદમ નજીક.
0: જી જી. એપ પર સાંભળો છો કે પછી રેડિયો છે?
1: મારી પાસે તો રેડિયો પણ છે, એપ્લિકેશન પણ છે મોબાઈલમાં, અને આજથી તમને સાચું કહું, મારા પપ્પા હતા સુરત ઉધનામાં, પહેલા નોકરી કરતા હતા. આજથી 30 વર્ષ પહેલાની વાત કરું છું, ત્યારે રેડિયોનો બહુ શોખ હતો, પણ ત્યારે સુરત FM પછી શરૂઆત થઈ. મારા પપ્પા રિટાયર થયા પછી તોય પણ અમે સુરત FM મુલાકાત પણ લીધેલી. હું પોતે સુરત FM માં પણ આવેલો.
0: અરે વાહ, સરસ લાગે નહીં આવી જૂની જૂની વાતો યાદ આવે ત્યારે?
1: ખરેખર ખૂબ જ યાદ આવે, સારી વાતો કહેવાય.
0: ખરી વાત છે.
1: અત્યારે લગ્ન સીઝનમાં બહુ ગરમી પડે છે, અને અમારે અત્યારે હવે ભાત કાપણીની સીઝન ચાલે છે, એટલે કે ડાંગર કાપવાની શરૂઆત. અમે બધા લોકો ઘરે ખેતરમાં બહુ બિઝી હોય છે.
0: બરાબર છે. થેન્ક યુ સો મચ કે તમે આટલા બિઝી છો છતાંય અમને ફોન કર્યો છે.
1: હા, મને કાર્યક્રમ બહુ જ ગમે છે એટલા માટે હું ફોન કર્યો.
0: જી જી. બોલો, કયું ગીત સાંભળવું છે આજે?
1: આજે મારે એક જૂનું ગીત છે, અખિયો કે ઝરોખો સે.
0: જી. ઓકે, તો અનિલભાઈ સરસ મજાની વાત સાથે સરસ મજાનું ગીત સંભળાવશો સુરત FM પર.
1: ઓકે, થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર.
0: વેલકમ, આવજો.

0: Fantastic fun for family. 101.1 MHz. સો ફ્રેન્ડ્સ, આજના ફોન ઇન પ્રોગ્રામમાં આપે જે સોંગ્સ એન્જોય કર્યા એ આ પ્રમાણે હતા. ફર્સ્ટ સોંગ આપે એન્જોય કર્યું ફિલ્મ એક ગાંવ કી કહાનીનું, લતા મંગેશકરનો અવાજ, મ્યુઝિક સલીલ ચૌધરીનું એન્ડ લિરિક્સ શૈલેન્દ્રના. ત્યારબાદ હરિયાલી ઓર રાસ્તા મૂવીનું સોંગ આપે એન્જોય કર્યું લતા મંગેશકરના અવાજમાં, મ્યુઝિક શંકર જયકિશનનું એન્ડ લિરિક્સ હસરત જયપુરીના. ત્યારબાદ રાજા ઓર રંક મૂવીનું સોંગ આપે એન્જોય કર્યું લતા મંગેશકરના અવાજમાં, મ્યુઝિક લક્ષ્મીકાંત પ્યારેલાલનું એન્ડ લિરિક્સ આનંદ બક્ષીના. ત્યારબાદ હરે રામા હરે કૃષ્ણ મૂવીનું સોંગ આપે એન્જોય કર્યું લતા મંગેશકર અને કિશોર કુમારના અવાજમાં, મ્યુઝિક આર ડી બર્મનનું એન્ડ લિરિક્સ આનંદ બક્ષીના. ત્યારબાદ યાદે મૂવીનું સોંગ આપે એન્જોય કર્યું કવિતા કૃષ્ણમૂર્તિ, અલકા યાજ્ઞિક અને હેમા સરદેસાઈના અવાજમાં, મ્યુઝિક અનુ મલિકનું એન્ડ લિરિક્સ આનંદ બક્ષીના. ત્યારબાદ વિશ્વાત્મા મૂવીનું સોંગ આપે એન્જોય કર્યું સાધના સરગમના અવાજમાં, મ્યુઝિક વિજુ શાહનું એન્ડ લિરિક્સ આનંદ બક્ષીના. અને લાસ્ટમાં આપે એન્જોય કર્યું ફિલ્મ અખિયો કે જરો કેસે ફિલ્મનું ટાઇટલ સોંગ હેમલતાના અવાજમાં, મ્યુઝિક એન્ડ લિરિક્સ રવિન્દ્ર જૈનના.
1: ફોરમ દવે દ્વારા પ્રસ્તુત હેલો સુરત એફએમ સ્પીકિંગ ફોન ઇન કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. સ્ટુડિયોની વોલ ક્લોકમાં સવારના 11 વાગવા જઈ રહ્યા છે અને હવે સમય થઈ રહ્યો છે હુર્તી ભાષાના વિશેષ કાર્યક્રમ હુર્તી સિઝનને માણવાનો, જે લઈને પ્રસ્તુત છે નૈના એન્ડ નઝરીન.
0: Fantastic fun for family. 101.1 MHz.
2: હા, ચાલ ત્યારે ફોન મૂક અત્યારે. હું પણ આ હુટી સિઝલર પતે એટલે હવા બાર સુધી પહોંચું, પછી મળીએ. ચાલ
3: અલી નૈના, આ હું ફોન પર. તું કોઈની બી હાથે તૂતા કરીને વાત કરે આવું કઈ સારું લાગે કે?
2: જો નઝરીન, આપણે હુરટમાં રહેવું હોય ને તો આવા તમે વાળું પાકીટ ઘેર મૂકી દેવું પડે. અહીંયા તો તું એટલે માન ને તું એટલે જ વાલ.
3: અલી પણ હામે વાળાને ખોટું બટું લાગ્યું તો?
2: અરે યાર, હું ખોટું લાગે? હવે જો, હું તને તમે કેને બોલાવું તો તને કેવું લાગે બોલ જોઈએ.
3: હા હે, અજાયનું લાગે વળી. અને કોઈ તૂતાથી વાત કરવા વાળું હોય ને તો જરીક સારું લાગે, આમ દિલને ટાઢક થાય.
2: તો પછી તારું ને મારું તું સાંભળીને પોતિકાપનાની ફિલિંગ આવે, ખરું કે નહીં બોલ?
3: હા, એ જ તો વાત છે નૈના.
2: આ નઝરીન હાટે વાત કરું ને એના પહેલાં તમને કહી દઉં કે સોટાઓ તમને તો તમે જ કેવું પડે હે, કારણ કે અમારા એક સોટા થોડા છે. કેટલા સોટાઓ છે આપણા, એટલે સોટાઓ પણ તમે છો, પણ તમારા માટે અમને બહુ વાલ છે, હે ને નઝરીન?
3: સાચી વાત હે નૈના. અને આપણા હુટીઓનો સ્વભાવ કેવો? હુટી દોસ્તી એટલે ગાર પણ મીઠી લાગે અને તેમાં વધારે પ્રેમ હોય.
2: ને આપણા હુટી લોકોનું કેવું છે ખબર છે? જેની પાસેથી ઉછીના પૈસા માંગી ને પાછા વહેલા પાછા નહીં આપે ને તો પણ હંમેથી પાછો એ જ લોચો ખવડાવવા હો લઈ જાય, એ તો હુટી ભાઈ બંધી કહેવાય.
3: સાચી વાત નહીં ના. અહીંયા તો તમે કહીને એટલે ફોર્માલિટી લાગે, પણ તું કહીને તો જાણે આપણું માણસ હોય ને એવી ફિલિંગ આવે.
2: એટલે તો કેમ છું, દુનિયા ગમે એટલી આગળ વધે પણ આપની હુટીઓની આ તું ને તા વાલી દોસ્તી એ તો છે ને હુટી સિઝલ જેવી ગરમા ગરમ ને ચટાકેદાર રહેવાની.
3: હા, જો હુટી સિઝનની વાત તો તું કરે છે, પણ ઘરિયાળમાં તો જો કેટલા વાયગા.
2: એટલે તો કેમ છું, ચાલ તારી ને મારી પંચાયત મૂકીને શરૂ કરીએ
3: હુટી સિઝલર. તો સોટાઓ 101.1 ની ફ્રીક્વન્સી પર સ્વાગત છે તમારું,
2: જ્યાં સ્ટુડિયોમાં આજે હાજર છે
3: હું નઝરીન
2: ને હું નૈના. તો ચાલ કાર્યક્રમની શરૂઆત કરીએ આ મસ્ત ગીત સાથે, જે છે જોન અબ્રામ, પ્રિયંકા ચોપરા અને અભિષેક બચ્ચન વાળી દોસ્તાના આવેલી ને એ પિક્ચરનું ગાયન છે, વિશાલ દડલાનીએ ગાયેલું છે, ગીતકાર અમિતા દત્ત ને સંગીતકાર વિશાલ એન શેખર.

0: અરે વાહ વાહ યાર, ડોસાનાનું ગીત સાંભળીને તો મજા પડી ગઈ. પણ એના ગઈકાલે હું મારા એક ઓળખીટાના ઘેર ગયેલી. તેમનો દીકરો જે અત્યારે ઇન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં છે, તે બહુ રડતો હતો યાર.
1: તે શું થયું એને? પ્લેસમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો?
0: અરે પ્લેસમેન્ટ તો ઠીક છે, પણ એની આખી કેરિયર પર અત્યારે તો જોખમ થઈ ગયું હોય ને એવું લાગે છે. એને છે ને પોકેટ મની કમાવાના ચક્કરમાં સોશિયલ સાઇટ પર મળેલી એક પાર્ટ ટાઈમ જોબ લઈ લીધી. બોલ
1: શું કરવાનું એ જોબમાં?
0: કામ બહુ હેલો. એના ખાતામાં જ્યારે જ્યારે પૈસા આવે ત્યારે દર ફેરી એમાંથી એને 1,000 રૂપિયા પોતાના માટે કરી લેવાના, અને બાકીના પૈસા પેલા એ ભાઈએ કીધેલા એકાઉન્ટમાં મોકલી દેવાના.
1: ઓ નો નઝરીન, એ અજાણતામાં બિચારો પોઈરો છે ને મની મ્યુલ બની ગયો. મની મ્યુલ?
0: એ વળી હું મની મ્યુલ?
1: જો ઇંગ્લિશમાં મ્યુલ એટલે એવું પ્રાણી જે ભાર ઉચકવાના કામમાં એને લે. એટલે એના બેંક એકાઉન્ટનો ખોટો ઉપયોગ કરાયો એટલે છે ને એનું બેંક એકાઉન્ટ હવે મ્યુલ એકાઉન્ટ કહેવાય.
0: હા યાર, એને એમ કે આ તો સિમ્પલ ટ્રાન્સફર છે, પણ એ પૈસા કોઈ સાયબર ફ્રોડના હતા. કાલે પોલીસ તપાસ કરતી એના ઘેર આવી.
2: આટલું બધું થઈ ગયું? હું વાત કરે.
0: હા, ને પોઈરાનું એકાઉન્ટ સીઝ થઈ ગયું ને હવે એના ઉપર કેસ ચાલે. બોલ, એને જે કંપનીમાં જોબ મળવાની હતી ત્યાં એનું કેરેક્ટર સર્ટિફિકેટ હવે ક્લિયર નહીં આવે.
1: તે ની જ આવે ને, કેસ થઈ જાય એટલે કેરેક્ટર સર્ટિફિકેટથી ક્લિયર આવવાનું. આ જ સૌથી મોટી મુસીબત છે. જો કોલેજ સ્ટુડન્ટ અત્યારે સાયબર ગુનેગારોનો સોફ્ટ ટાર્ગેટ કહેવાય. સોફ્ટ ટાર્ગેટ,
0: સાચી વાત.
1: એ લોકો જાણે જ છે કે સ્ટુડન્ટને એક્સ્ટ્રા ખર્ચા અને એક્સ્ટ્રા પાર્ટી માટે પૈસાની જરૂર હોય, અને ઘરવાળાને ખબર નહીં પડે ને એટલે આવા પૈસા એ લોકો જુગાર કરવામાં પડી જાય, જુગાડ કરવામાં, ખબર. અને પછી સાયબર ફ્રોડ કરવાવાળા લોકો કમિશનની લાલચ આપીને એકાઉન્ટનો ઉપયોગ ગુનાના પૈસા ફેરવવા માટે કરતા હોય.
0: હા યાર, પેલો પોઈરો તો અત્યારે પસ્તાતો છે કે મેં મફતના ખાલી 2-5 હજાર રૂપિયાની લાલચમાં મારા કોલેજના 4 વર્ષની મહેનત ને ભવિષ્યની લાખોની નોકરી દાવ પર લગાડી દીધી.
1: તે આવી રીતે છે ને આ ફ્રોડ કરવાવાળા લોકો કમિશનની લાલચ આપીને એકાઉન્ટનો ઉપયોગ ખોટી રીતે કરે. એટલે સોટાઓ, તમે પણ સાંભળો, તમારા ઘેરના જુવાન પોઈરા પોઈરી પછી જે કોઈના પણ તમારા ઘરવાળાના બેંક ખાતા હોય ને બધાને આ મ્યુલ એકાઉન્ટ ન બને એ માટે એ લોકોને સમજાવો. કોઈ પણ અજાણી વ્યક્તિને બેંક એકાઉન્ટનો ઉપયોગ નહીં કરવા દેવાનો, ને ઘેર બેઠા વગર મહેનતે પૈસા કમાવો એવી વાતોમાં તો ક્યારેય નહીં આવતા.
0: બરાબર. ને જો શ્રોતાઓ, તમારું નામ એકવાર પોલીસ ચોપડે ચડી ગયું ને તો પાસપોર્ટ કરાવવામાં કે સરકારી નોકરી મેળવવામાં આખી જિંદગી ધક્કા ખાટા પર હો.
1: એટલે જ આપના પોતાના ડોક્યુમેન્ટ ને આપની બેંક ડિટેલ્સ હોય ને એ સોશિયલ મીડિયા પર હો, કોઈને નહીં આપવાની.
0: હા,
1: સાવધ રહો દોસ્તો, પૈસા કમાવાનો શોર્ટકટ હંમેશા લાંબી મુસીબત લાવે.
0: સાચી વાત.
1: એટલે લાંબો લાગે પણ હિદ્દો ને સાચો જ રસ્તો પસંદ કરવાનો. ભલે ને વાર લાગે મંજિલ સુધી પહોંચતા, એટલે કે પૈસા કમાવાનું હોય ને આપણે મોટા પૈસાવાળા થવાનું હોય. હા, એટલે છે ને ભલે વાર લાગે પણ હિદ્દો ને સાચો જ રસ્તો રાખવાનો.
0: ચાલ, હવે તો બહુ ટેન્શન વાળી વાત કરી, હવે કઈક માઇન્ડ ફ્રેશ કરી લઈએ એવું ગીત સાંભળી લઈએ કે નહીં? ચલો હું તને સંભળાવું છું મસ્ત ગીત. તો દોસ્તો સાંભળો, કમિની ફિલ્મથી આ ગીત સુખવિંદર સિંહ અને વિશાલ ડડલાનીના સ્વરમાં વિશાલ ભારદ્વાજનું સંગીત છે.

0: फैंटास्टिक फन फॉर फैमिली
1: 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
2: સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો। જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેન્કિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો। ખાતું સક્રિય રાખીને બેન્કિંગ સેવાઓનો લાભ ઉઠાવો। તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ।
3: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો।
0: Fantastic fun for family.
1: 101.1 megahertz. Surat FM.
5: નૈના, આ હુટી સિઝલરમાં હુટીઓની વાત ન કરીએ તો કેમ ચાલે યાર?
6: અરે, હુટીઓની વાત તો કરવી જ પડે, આખી દુનિયામાં હુટીઓની બોલબાલા છે।
5: અને હુટીઓનો સ્વભાવ પણ બહુ વખણાય હા। આપણા હુટીઓ છે ને દિલથી નરમ અને પેટથી એકદમ જ મજબૂત।
6: હે, દિલથી નરમ ને પેટથી મજબૂત એટલે હું કહેવા માંગે તું?
5: આ જો ને, હુટીઓ જબરી ડાયટ કરે, બસ ખાલી સવારમાં લોચો જ ખાય, અને હા, બપોરે ખાલી ફાફડા ગોટા કચોરી જ ખાય, અને સાંજે ગાંઠિયા અને ખમણ ખાય બસ, અને પછી સાદા સિમ્પલ દાળ ભાત અને શાક રોટલી।
6: હાય હાય, આ તો કેવી ડાયટ કહેવાયલી!
5: કોઈ હો સુટીને પૂછજે તું, તેઓ એમ જ કહે કે અમે તો છે ને એકદમ હળવો ખોરાક લઈએ, બસ સવારે ખાલી લોચો ખાવા જોઈએ। જો કે નહીં ના, આપણા હુટીઓ સીધા છે, પણ હે સિમ્પલ નથી, મીઠું મીઠું બોલે ને દિલ જીતી લે।
6: તે મીઠું મીઠું બોલીને દિલ જીતવાનું એટલે કેટલું અઘરું કામ છે હું નજરીન, પણ હા એ વાત તો સાચી હે। લડાઈમાં પણ હુરતીઓને એમ લાગે કે હવે મામલો બીચક હે, એટલે તરત જ નમતું જોખી દે કે ચાલ હવે જવા દેની ચાઇલા કરે તો।
5: અને નૈના, આપણા સુટીઓની એક મજાની બીજી ખાસિયત
6: તે કેની એટલે સોટાઓને પણ ખબર પડે।
5: હુટીઓ પોતે લાઈફમાં ગૂંચવાયેલા હોય પણ બીજાને સલાહ આપે અને કોઈ રસ્તો પૂછે ને તો તેને રસ્તો દેખાડવા માટે ચાર જણ દોરી આવે।
6: હા તો, હા હે, મેં જોયેલું છે નજરે, અને આ તો આપણા હુટીઓની ઓળખ છે, કોઈ લડતું હોય ને તો તેને છોરાવવાના, ને પાછો મામલો થારે પારવા પોતાના પૈહે અજાણ્યાને હો ચાવ પીવડાવી દેવાની।
5: તો હું વરી, હુટીઓનો સ્વભાવ મસ્ત રહેવાનું, ખાઈ પીને જલસા કરવાના નહીં ના। આ ખાવાની વાત પરથી મને એક વધારે વાત યાદ આવી છે અને મસ્ત વાત છે।
6: હા તો કહેની।
5: અરે હા, કેવું, પણ પેલા હુરતીઓના સ્વભાવની વાત કરી તો આ મસ્ત ગીત સંભળાવી દઈએ। આપણે સુરતીઓ બિંદાસ જીવીએ, ભવિષ્યની કોઈ ચિંતા નહીં, પરહે એવી દેવા હે, તો આવા જ હુરતીઓના સ્વભાવનું વર્ણન કરતું આ ગીત સાંભળી લઈએ।
6: હા તો કયું ગીત સંભળાવે નહીં, જરા કહે તો।
5: જો મસ્ત ગીત છે, ગોલમાલ 3 પિક્ચરથી આ ગીત।
6: તો ચાલો સોટાવો, મજા કરો, ગીત સાંભળો, પણ છે ને હુરત એફએમની હાથે 101.1 પર તમે ટ્યુન રહો
5: અને સાંભળતા રહો હુટી સિઝલર।

0: હા તો નઝરીન, આપણે હુર્તીઓની ઓળખની વાત કરતા હતા, ખાઈ પીને મસ્ત રહેવાના વાત પરથી તને વરી કઈ વાત યાદ આવેલી?
1: નહીં ના, હુર્તીઓને ખાવા પીવાનો શોખ તો આખો વર્લ્ડ ફેમસ.
0: અરે નઝરીન, અહીનું પાણી જેવું કે કઈ પણ બનાવો ને તો ટેસ્ટી જ બને.
1: એ વાત સાચી.
0: હા, અને એટલે તો હુર્તીઓ કસ્સે હો ફરવા જાય ને તો હાથે હાથે થેપલા, છૂંદો ને અથાનું ને હુર્તી ભૂસું તો હાથે લઈને જ જાય, કેમ કે બીજી બાજુ ખાવાનું નહીં ભાવે ને પછી એમને આપણા હુરત ની યાદ આવવા લાગે ને, એટલે હુરત આવવા માટે મન દોરાદોર કરે.
1: હા એ વાત તો સાચી યાર, આપણને હુરતની બહાર જઈએ ને તો ખાવાનું જ નહીં ભાવે.
0: તો એટલે જ તો આ તો બધાને ખબર છે, તો પણ કહેવાનું મન થઈ જાય કે હુરતનું જમણ ને કાશીનું મરણ.
1: ને પાછા હુર્તીઓએ દરેક તહેવારને ભોજનની હાથે જોડી દીધેલું, તને તો ખબર જ હશે. ઉત્તરાયણમાં ઊંધિયું, શિયાળામાં પોંક ને ઉંબાડિયું,
0: બધું યાદ આવવા માંડે આપણા ટેસ્ટ.
1: આગળ તો સાંભળ, હજુ મોરામાં પાણી આવે. ચન્ની પરવામાં ઘારી,
0: વાવા,
1: વરહાટમાં સરસિયા ખાજા,
0: ને ઉનાળામાં
1: ફાલુડો.
0: તો પછી આ બધી મોજ તો ફક્ત હુરતમાં જ મળે. અને આ તો ખાવાની વાત થઈ, પણ પાછું રાતે જઈમાં પછી હુર્તીઓ સોદા ને કોકો પીવા નીકળે.
1: ને અત્યારે તો ટપટો ઉનાળો એટલે બરફ ગોરો ને આઈસ ડીશ ની તો જાણે ટ્રેન્ડ ચાલે,
0: ફૂલ ટ્રેન્ડમાં ચાલે, ફૂલ ટ્રેન્ડ.
1: અને પાછું હવે તો રાત્રે ખમણ ખાવાનો જબરજસ્ત ટ્રેન્ડ બોલ. અને આ તો ઠીક, પણ હુર્તીઓનો ભોજનનો શોખ તો મેરેજમાં ઉરી ઉરીને આંખે વર્ગે.
0: એ કેવી રીતે? જરીક ફોર પાડીને કહે ને તો આપણા શ્રોતાઓને પણ ખબર પડે.
1: અરે મેરેજમાં જમવા જાય ને એટલે તરત જ પ્લેટ

0: ની ઉપાડે પાક્કા સુધીઓ આપણા. હા પહેલા છે ને આખા ગ્રાઉન્ડ નો આટો મારી આવે, કયા કાઉન્ટર પર હું ખાવાનું છે ને તેનું ઇન્સ્પેક્શન કરી આવે ને પછી પ્લેટ ઉપાડે.
1: અને કેટલાક તો એવા સ્ટાઇલિશ કે પહેલા તો છે ને કરીને સૂપ લે ને સૂપ પીતા પીતા બધા જ ફૂડ સ્ટોલ પરનો નજારો કરીને આખોથી ભોજનને માની હો લે ને પછી પાછું ભરપેટ ભોજન ગ્રહણ હો કરે.
0: ટૂંકમાં આપણી હુટીઓ એકદમ મોજમાં જીવે, બહુ ચિંતા નહીં કરવાની, બહુ ફિકર બિકર નહીં રાખવાની. હુટીઓની એક જ વાત, અરે ભાઈ ટેન્શન કાયકુ લેને કા.
1: તે ટેન્શન કાયકુ લેને કા એટલે તને ખબર પેલું ગીત યાદ આવ્યું મને, આખે પિક્ચર નું ગીત છે અક્ષય કુમાર વાળી.
0: હા
1: તો એ જ ગીત હમરાવી દઈએ, ચાલ આપણે ત્યારે શ્રોતાઓને
0: હમરાવ.
1: એ ગીત ગાયેલું છે આદેશ શ્રીવાસ્તવ, અરુણ બક્ષી અને નીતિન રેકવારે ને ગાયન લખ્યું નીતિન રેકવારે ને સંગીત

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जनसेवाना 90 वर्ष
1: ऑल इंडिया रेडियो एटले के आकाशवाणीनी जनसेवाना अविरत 90 वर्षनी उजवणी निमित्ते कलाकार शिक्षक नाट्यकार पद्मश्री यजदी करंजियानो शुभेच्छा संदेश।
2: ऑल इंडिया रेडियो એટલે આકાશવાણી। હવે એની આઠમી જૂન 2026 ના રોજ જ્યારે 90 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે સૌપ્રથમ રેડિયો પ્રેમી શ્રોતાઓને તમામ શ્રોતાજનોને મારા વતી સુરત વતી અને તમામ વતી અભિનંદન અભિનંદન અભિનંદન। ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી એટલે સમાચાર પ્રવચન સંવાદ ગીત સંગીત નાટક એ બધાનો રસ્થાળ। જયારે હું નાનો હતો ને ત્યારથી જ ગીત સંગીત અને નાટકનો મને બહુ શોખ। મારી જીવન સંગીની પછી મારો બીજો પ્રેમ એટલે આકાશવાણી। જો કે બંનેમાં થોડો ફરક, એટલો જ ફરક કે રેડિયો શરૂ કરવા કે બંધ કરવાની સ્વીચ મારા હાથમાં, પછી તો તમે જાણો છો। વેલ, જયારે સુરત એફએમ નું ઉદઘાટન થયેલું ત્યારે મારા સદભાગ્ય મારા માનસ પિતા અને કલા ગુરુ ચંદ્રવદન ચિમનલાલ મહેતા એમના સાનિધ્યમાં મારી પ્રિય પત્ની અને મારા પ્રિય ભાઈ મહેનોત સાથે ઘણી નાટિકાઓ રજૂ કરી હતી અને ત્યાર પછી પણ કેટલીક કૃતિઓ તો રજૂ કરી હતી। કહેવાનો આટલો જ મતલબ કે આકાશવાણી સાથે મારો સંબંધ બહુ લાંબા ગાળાનો ને બહુ સરસ રહ્યો છે। વળી અમદાવાદ વડોદરા રેડિયો પરથી કલાગુરુ ચંદ્રવદન મહેતા સાથે 300 વધારે રેડિયો નાટકની શ્રેણી તાપી તતે તાપી દાસ અમે રજૂ કરી હતી। વર્ષ મને બહુ યાદ નથી આવતું પણ લગભગ એ શ્રેણી 2.5-3 વર્ષ સુધી ચાલેલી અને ભગવાનની કૃપાથી આ શ્રેણી માટે ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી અમદાવાદમાં મને ઓલ ઇન્ડિયા રેડિયો એવોર્ડ પણ મળ્યો હતો। એ મારું સદભાગ્ય। જ્યારે ટીવીની દીકરા શરૂઆત થઈ ત્યારે ઘણા એવું વિચાર્યું કે ભાઈ રેડિયોનું શું થશે, પણ ના, આજે પણ આકાશવાણી આંગ બાંગ અને શાંતિ પોતાના કાર્યક્રમો કરતી જ રહે છે અને ત્યાંથી રજૂ થતા જ રહે છે। હેપી બર્થડે ટુ ઓલ ઇન્ડિયા રેડિયો, લોંગ લીવ ઓલ ઇન્ડિયા રેડિયો।
0: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી। જનસેવાના 90 વર્ષ।

0: Fantastic fun for family.
1: 101.1 MHz.
2: એ નઝરીન, મને એક વાતની બહુ ખુશી થયા કરે.
3: તે એની ખુશી વરી.
2: અરે ખુશી એ કે મહિલાઓ હવે જમાના હાથે કદમથી કદમ મેળવીને ચાલે છે. તું કે જોઈએ એવું કયું ક્ષેત્ર કે જેમાં મહિલાઓ કામ નહીં કરતી હોય.
3: એ વાત તો સાચી, પણ તને એક ફની વાત કહેવું. આપણે એવું સાંભળતા આવ્યા છે ને કે વિશ્વના મોટા મોટા યુદ્ધો મહિલાઓને કારણે થયા છે. ત્યાં સુધી કે ઘર પરિવારમાં થતા યુદ્ધની મુખ્ય યોદ્ધા પણ મહિલાઓ જ હોય છે. બોલ, વેલણ, સાંસી, તાવેઠો, આ બધા મહિલાના ઘરેલું યુદ્ધના હથિયાર. બાકી તો પછી હે જે હાથમાં આવે તે દઈ મારવાનું.
2: નેઝરીન, તું તો જબરી મજાક કરે હે, પણ આ મહિલાઓના મગજ છટકે ને તો કોઈ વાર એવું થઈ હો જાય કેવાય નહીં.
3: અરે ઉનાળામાં તો આવી પરિસ્થિતિની સંભાવના વધારે રહેલી હોય, અને તેનું મુખ્ય કારણ એ કે ઉનાળામાં આ બરબટતી બપોરમાં રોટલી બનાવતી પત્ની કે મમ્મીને છેરવામાં આવે ને તો પછી તો એનું છટકે પછી એને કોઈ નહીં પહોંચી વળે. ઉનાળામાં રસોડામાં કોઈ ગૃહિણીનું દિમાગ હટાવે અને બાળકો જાત જાતના ભોજનની ફરમાઈશ કરે ને એટલે પેલું યુદ્ધ ચાલુ, મગજ છટકે.
2: હા હે, આ વરી પાછું એવું યુદ્ધ ને કે એને અટકાવવું હોય અઘરું. પતિએ પ્રોમિસ કરવું પડે કે ચાલ જીરીક હાંજે આપણે આજે બહાર જમી લઈશું.
3: અરે પતિ તો પતિ, પણ બાળકોએ પણ પ્રોમિસ કરવું પડે કે મમ્મી તું શાંતિથી પંખા નીચે બેસ, હા અમે જાતે જમવાનું લઈ લઈશું અને છે ને અમે વાહન પણ જાતે જાતે ધોઈ નાખીશું, તું બસ આરામ કર.
2: પણ નઝરીન, આ મહિલાઓની વાતમાં વરી તને આજે યુદ્ધની વાત કેમ યાદ આવી ગઈ?
3: અરે નૈના, એમાં એવું છે કે આજે છે શાંતિ અને નિઃશસ્ત્રીકરણ માટેનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આ દિવસ યુદ્ધ વિનાની દુનિયા માટે પ્રયત્નશીલ મહિલાઓના પ્રયાસોને ઉજવવાનો દિવસ છે. વિશ્વભરની મહિલાઓ ઘણીવાર પડકારજનક વાતાવરણમાં શાંતિ માટે ઝુંબેશ ચલાવતી રહે છે, એ તો તને ખબર જ.
2: હા, મેં પણ તો એવું સાંભળેલું કે આવો એક દિવસ ઉજવાય જેમાં મહિલાઓ શાંતિને પ્રોત્સાહન આપવા અને યુદ્ધ કે લડાઈમાં શસ્ત્રોનો ઉપયોગ નહીં કરવા માટે વિશ્વનું ધ્યાન દોરતા રહેલા હોય છે.
3: હા, આજનો આ દારો મહિલાઓ દ્વારા સુરક્ષિત સમુદાયો બનાવવામાં અને સશસ્ત્ર સંઘર્ષથી થતા નુકસાનને ઘટાડવા મહિલાઓના પ્રયાસને બિરદાવવાનો છે. આ દિવસનું મહત્વ શાંતિપૂર્ણ સમાજના નિર્માણમાં મહિલાઓના અનન્ય યોગદાનને ઓળખવાનું છે. તો નહીં ના, આ પહેલાં આપણે ઘરેલું યુદ્ધ અને મહિલાઓના ગુસ્સાની વાત કરીને હે તે તો બસ મજાક જ હતી
2: હે. મજાક મજાકમાં બધા બોલતા જ રહેલા છે ને આપણે સાંભળતા જ રહેલા છે. હા, પણ આપણો અસલી ઉદ્દેશ તો એ જ હતો ને કે શાંતિ ને નિઃશસ્ત્રીકરણ માટેના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંગે આપણા શ્રોતાઓને માહિતગાર કરવાનું.
3: બસ બસ એ જ હતું ખરેખર ઉદ્દેશ. તો ચાલ આજના દિવસે શાંતિ દૂત બનનારી બધી મહિલાઓને શુભેચ્છા પાઠવીએ અને શ્રોતાઓને આ ગીત સંભળાવીએ.
2: તો શ્રોતાઓ, સાંભળીએ આ ગાયન ક્વીન મૂવીથી છે. ગાયક અને સંગીતકાર અમિત ત્રિવેદી ને લિરિક્સ અન્વિતા દત્તના.

0: એ નઝરીન, આ ગરમીમાં તો એવું લાગે ને કે રસ્તા પર નીકળીએ એટલે તો માણસ સીધો લાઈ લોજા જેવો હેકાઈ જાય. પંખા હો ગમે એટલા ફાસ કરો અત્યારે, પણ હવા તો જાણે હિદ્દી હીટરમાંથી આવતી હોય ને એવી લાગે. ને પછી પેટમાં થોડી થોડી વારે કોઈ ને કઈ ઠંડક લાગે ને એવું પધરાવાનું મન થયા કરે.
1: અરે ગરમી એવી પડતી છે ને યાર
0: કે એને વાગતું પણ નથી.

0: એને ઉચકતી પણ નથી.
1: તું શું મસ્તી કર્યા કરે નૈના, બોલ જોઈએ. ગમે તેટલા ઠંડા પીણા પીવો પણ આપના મનને શાંતિ કે તારક મળે જ.
0: એ તો સાચી વાત, પણ આ તો જરાક મને મસ્તી હુજી હમણાં વાત વાતમાં.
1: પણ ગરમીમાં કંઈક એવું જોઈએ કે જે ઘરે ઉતરે ને સીધી તારક વળે ને, ને પાછું આપણા શરીરને નુકસાન પણ નહીં કરે એવું પીણું જોઈએ.
0: સોડા વોડા તો પીએ ને ત્યારે હારા લાગે નઝરીન, પણ છે ને રોજ રોજ પીએ ને તો આપણા શરીરને નુકસાન કરે.
1: આ નુકસાન નુકસાન શું કર્યા કરે? નુકસાન નહીં કહેવાય, નુકસાન કહેવાય.
0: ચાલની હવે નુકસાન કે નુકસાન, સોટાઓ તમે તો સમજી ગયા ને નુકસાન એટલે હું, એટલે સમજી વિચારીને પેટમાં પધરાવ્યા કરવાનું.
1: હા, હવે જો આપણે ઉટીઓ તો છે ને ખાવા પીવાના ટોપમાં ટોપ શોખીન, એની વાત તો આપણે કરી. ગરમી પેશિયલ વરિયાળીનું શરબત, કોકમનું શરબત, લીંબુ શરબત ને તેમાં પણ આ સાકરવાળા બનાવીને પીવામાં આપણા ઉટીઓ ઉસ્તાદ.
0: હા હે, સુરતીઓ આ બધું પીને અત્યાર સુધી ગરમીને ફાઇટ તો આપતા જ રહેલા છે. પણ નઝરીન એકદમ મજેદાર રેસીપી લઈને આવી છું, આમલી પન્નાની.
1: આમલી પન્ના? આપણે ત્યાં તો પેલું કાચું કેરીનું પન્નું ફેમસ છે મને ખબર, પણ આ આમલી પન્નું એ હું વરી નવું લાવી ને? આમલી તો ખાલી દાળમાં કે ખાટી મીઠી ચટણીમાં જ આપણે વાપરીએ ને.
0: પણ હવેથી હુટીઓની લિસ્ટમાં આમલીનો આ ઉપયોગ પણ એક બોલ જોઈએ.
1: પણ હવે કે તો ખરી આ કઈ રીતે બને?
0: જો, આમલીની ખાટી મીઠી ચટણી બનાવવા જેટલું જ હેલ્લું.
1: અચ્છા.
0: આમલીને હુફારા પાણીમાં અડધો કલાક પલાળી રાખવાની, પછી એને મસરીને એનો ઘટ્ટ રસો એટલે કે પલ્પ એ ચાઇનીથી ગાળી લેવાનું. પછી એમાં દેશી ગોળ ઓગારેલું પાણી હોય કે નહીં એ મિક્સ કરી દેવાનું.
1: આપણે પેલું આમ પન્નામાં કરીએ એવું જ ને?
0: હા હા, પણ જરાક સુરતીઓ એટલે ચત્તાકાવાળું ખાય પીએ કે નહીં, એટલે પછી એમાં હેકેલા જીરાની ભૂકી, હંચર પાવડર, મીઠું ને ચપટીક લાલ મરચાની ભૂકીઓ ભભરાવાની.
1: અને પેલું ફુદીનાના પાનને હાથેથી મસરીને નંખાય જ ને?
0: તે નંખાય ને, ફુદીનો એટલે આપણા હુટીઓનો તો ફેવરિટ. ને પછી ઠંડુ પાણી ને બરફના ગાંગરા લાખીને કરો એન્જોય.
1: ઓહો, એટલે ખાટું મીઠું ને મસાલેદાર. આ તો પેલા જામફળ પર મસાલો ભભરાવ્યો હોય ને તેવો છટાકો લાગે હે, અને બનાવવાનું પણ કેટલું હેલ્લું.
0: હા એકદમ સાચું. આ પીણું હે ને ઠંડુ તો ખરું જ, પણ ફાયદો પણ કરે. લૂ તો તમારી આજુબાજુ પણ નહીં ફરકે ને હવાદમાં તો હું કેમ, જેને ટેસ્ટ કરેલું હોય ને એને જ ખબર પડે.
1: વાહ, તો આજે જ ઘરે જઈને વરિયાળીની જગ્યાએ આમલી પલાળવાની જો ને હું.
0: હા હા, તું આમલી પલાળીને ટેસ્ટ કરી જોજે, અને આપણા સુરત એફએમના સોટાઓ આ ઉનાળામાં તમે પણ નવું કંઈક ટ્રાય કરો અને ઘરે બનાવો આમલી પન્ના. ને ગરમીને કહી દો કે તું તારે પૈડા કર, અમે તો મસ્ત મજા કરવાના ને આમલી પન્નાઓ પીવાના.
1: સાચી વાત છે.
0: તો ચાલો ત્યારે આ ચટપટી આમલી પન્નાની રેસીપી પછી એક મસ્ત ચટ્ટાકેદાર ગાયન પણ રેડી છે સોટાઓ માટે.
1: 101.1 સુરત એફએમ, જ્યાં દર રવિવારે હોય હુટી સિઝલરની મોજ, અને હવે માનો આ ગીતની મોજ.
0: થોડા પ્યાર થોડા મેજિક પિક્ચરનું આ ગાયન, જેને ગાયું અનુષા મની અને લખ્યું પ્રસૂન જોશી અને સંગીતે સજાવ્યું શંકર એહસાન લોયે.

0: सुरक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: તમારી વાતો તમારા અવાજમાં
2: નંબર ડાયલ કરો એટલી જ વારમાં
1: હો બહાર કે ઘરમાં
2: રહેશે સુરત એફએમ તમારા દિલમાં
1: કોલ કરો
3: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9-1 વાગ્યા દરમિયાન
1: 02612236209
2: 0261-2236-209 પર
4: હેલો સુરત એફએમ સ્પીકિંગ
5: 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ
6: Fantastic fun for family.
5: 101.1 megahertz Surat FM.
7: તો 101.1 સુરત એફએમ પર રવિવારે આજે અત્યારે સોટાઓ તમે માની રહ્યા છો હુટી સિલર આજે મારી ને નજરીની હાથે.
8: હા નૈના, આજે આપણે આપણા હુટી મિજાજ બેંક અકાઉન્ટના ફ્રોડ શાંતિ અને નિઃશસ્ત્રીકરણ માટે મહિલાઓના આંતરરાષ્ટ્રીય દિવસની અને આમલીપણના જેવી ખાટી મીઠી વાત કરી. હવે હું વાત કરીએ
7: હવે એની વાત કરવી છે જે જનરલી લોકો બંધ બારણે ધીમા અવાજે વાત કરે કાં તો છુપાવે, પણ આજે આપણે એને ખુલીને સમજવી છે.
8: હા, તે કઈ વાત?
7: આજે આપણે વાત કરવી છે મેન્ટલ હેલ્થ વિશે, ને ખાસ કરીને એક એવી કન્ડિશન વિશે જેના માટે સમાજ ને કુટુંબ ને પરિવારમાં બધે જ બહુ બધી ગેરસમજ છે, ને એનું નામ છે સ્કિઝોફ્રેનિયા. આજે છે વિશ્વ સ્કિઝોફ્રેનિયા દિવસ.
8: હા, અને દર વર્ષે આ દિવસ 24 મેના રોજ ઉજવાય છે, અને આ બીમારીનું નામ સાંભળતા જ લોકોના મગજમાં પેલા પિક્ચરવાળા સીન આવી જાય કે વ્યક્તિ જાણે કે અજીબ અજીબ વર્તન કરવા માંડે, ગુસ્સે થઈ જાય, આવું જ કંઈક થાય ને?
7: હા હા, પણ હકીકતમાં આ સ્કિઝોફ્રેનિયા એને જો એકદમ સરળ ભાષામાં સમજીએ ને તો આ મગજની એક એવી સ્થિતિ જ્યાં માણસ માટે હકીકત ને વિચાર આ બંને વચ્ચેનો તફાવત સમજવો થોડો અઘરો થઈ જાય. જેમ કે એમને એવા અવાજો સંભળાયા કરે જે ખરેખર હોતા જ નથી, અથવા તો એવો ડર લાગ્યા કરે કે કોઈ એમની પાછળ પડીને એમને હેરાન કર્યા કરતો લાગે.
8: ઓહો, એટલે કે જે વસ્તુ આપણા માટે કાલ્પનિક છે એમના માટે એ ક્ષણે એ ડર એકદમ સાચો ને વાસ્તવિક લાગતો હોય.
7: હા, ને પછી લોકો ઘણીવાર આને વરગાર, જાદુટોના કે પછી નબરા મનનો માણસ માનીને એવા લોકોથી દૂર રહે ને એમની તકલીફને જ નજરઅંદાજ કરી દે. બોલ.
8: બસ, તો આ જ અંધશ્રદ્ધા અને આ જ ગેરસમજ આપણે દૂર કરવાની છે, બરાબર ને?
7: હા, તો શ્રોતાઓ, સ્કિઝોફ્રેનિયા એ કોઈ નબરાઈ નથી, કોઈ પાગલપણ પણ નથી, ને કોઈ વરગાર પણ નથી. આ તો ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી જ એક મેડિકલ કન્ડિશન છે જે મગજના કેમિકલના અસંતુલનને કારણે થતી હોય છે.
8: એટલે પેલું ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર માટે જેમ દવા લેવાની હોય તેમ આવી તકલીફ માટે હો સારવાર કરાવવાની હોય, એવું જ તું કહે છે ને?
7: હા સ્તોવરી, મગજની તકલીફ માટે સાયકિયાટ્રિસ્ટ પાસે જવાય.
8: હા,
7: પણ આમાં સૌથી મોટો રોલ છે ને પરિવારના લોકોનો. સ્કિઝોફ્રેનિયાથી પીડાતી વ્યક્તિને તોંટ મારીને કંઈ ઊંધું ચત્તું હંભરાવ્યા કરવાને બદલે કે એકલા પારી દેવાને બદલે સપોર્ટની, ને પછી હાથે હાથે મેડિકલ ટ્રીટમેન્ટ, સમયસરની દવાઓ ને અધરક પ્રેમની જરૂર હોય. એટલે યોગ્ય સારવારથી આવી વ્યક્તિ પણ એકદમ નોર્મલ ને મજાની લાઈફ જીવી શકે. જો
8: એટલે કે બીમારીથી ડરવાનું કે છુપાવવાનું બંધ કરવાનું, ને સ્કિઝોફ્રેનિયા બીમાર વ્યક્તિને સપોર્ટ આપવાનો, બરાબર ને?
7: એકદમ હો ટચના હોના જેવી વાત કરી રેટો, પણ અત્યારે છે ને હોનું ખરીદવાનો વિચાર પણ નહીં કરવાનો. જવા દે. પણ જો આસપાસ કોઈ આવા લક્ષણોથી પરેશાન હોય તો અંધશ્રદ્ધામાં પૈડા વગર મેન્ટલ હેલ્થ પ્રોફેશનલની મદદ લેવાની હોય, ને મન મજબૂત રાખીને સાથ આપવાનો.
8: બરાબર, ચાલ ત્યારે મન થોડું હરવું થઈ જાય ને એવું ગાયન સાંભળીએ. બોલ, કયું ગાયન સંભળાવવાની?
7: મને અત્યારે પેલું બહુ મસ્ત ગીત યાદ આવ્યું. જો
8: જાને
7: તું યા જાને ના પિક્ચરથી પેલું ગાયન છે કે નહીં, કભી કભી ઓડિટી વાળું?
8: હા,
7: તો એ ગાયન સાંભળીએ આપણે. અને શ્રોતાઓ, એ ગાયન છે ને ગાયું રાશિદ અલીએ, અને ગાયન લખ્યું અબ્બાસ ટાયરવાલા, ને સંગીતથી સજાયું એ આર રહેમાને.

0: નહીં ને, તને ઉનાળો ગમે?
1: ના હે, બિલકુલ પણ નહીં ગમે.
0: પણ હું તને કહું કે તને ઉનાળો ગમે અને બધી ગૃહિણીઓને પણ ગમે અને આપણા ઘરના બાળકોને પણ ગમે.
1: એ આટલો આકરો તાપ ને તડકો ને એમાં ઉનાળો ઉનાળો ગમવાનો તો કોઈ સવાલ જ નહીં. ઘર બહાર નીકળાય નહીં ને લેંગા ચડ્ડામાં આખો ડહરો નીકળી જાય ને પછી આપણે જ્યારે નયા પછી કપરા કાઢવા કબાટ ખોલીએ ને તો બિચારા પેલા હારા હારા કપરા છે ને એ ડોકાઈ ડોકાઈને જોયા કરે કે આજે મને કબાટની બહાર નીકળવાનો મોકો મળે, પણ આપણો ડહરો તો તને મેં કીધું એવો જ નીકળી જાય.
0: હા એ બરાબર, પણ તો પણ હું તો એમ જ કહું કે તને ગમે અને ગમે જ છે. વિચાર કર જરા, જો તને સમજાયું ને તો આપણી આ ટકરાનો અંત આવી જશે.
1: ની સમજાવ્યું યાર, ચાને હીધું હીધું કે નહીં.
0: અચ્છા તો જો સાંભળ, આ કહેવા પાછળનું સૌથી મોટું કારણ શું છે તને કહું? સ્કૂલ કોલેજ નું ઉનાળું વેકેશન.
1: ઓ હા યાર, તારી વાત તો એકદમ સાચી હે. હવે સમજાયું મને કે કેમ ઉનાળો ગમે છે. એક મહિનાથી પણ વધારે ટાઈમ માટે આપના પરિવારના બાળકોનું વેકેશન, બચ્ચા પાર્ટીની ઘરમાં બરાબરની ધમાલ ને મોજ ને મસ્તી ને પછી બધી ખાવાની પાર્ટીઓ અલગ અલગ ની બધી એ લોકો આપણને ફરમાઈશો કર્યા કરે ને પછી ઓવરનાઇટ પાર્ટીઓ થાય.
0: અરે એ બધું તો ઠીક, પણ સૌથી મોટું આકર્ષણ છે ઉનાળું વેકેશનમાં ટ્રેનમાં બેસવાનું.
1: આ તો બહુ મસ્ત વાત યાદ કરી દે. તો આખું વર ભલે ટ્રેનમાં નહીં બેહાય, પણ ઉનાળામાં લગભગ બધા જ ટ્રેનો સફર કરી જ લેતા હોય. કેટલાક પરિવારો તો ઠંડક વાળી જગ્યા પર ફરવા હો નીકળી જાય.
0: અને સૌથી વધારે મજાની વાત કઈ ખબર?
1: કઈ?
0: જે બાળકોના નાના નાની દાદા દાદી કે મામાના ઘર બીજા શહેરમાં હોય ને તેમને તો ટ્રેનમાં બેસવાનો લાવો જ મળે ને મજા હી મજા થઈ જાય.
1: નઝરીન, આપણે નાના હતા ને ત્યારે કહેતા ને કે મામાનું ઘર કેટલે
0: દીવો વડે એટલે,
1: અને મામાના ઘરે જઈને બાળકો પણ ખુશ ને
0: મમ્મી પણ ખુશ. નહીં ના, પાછું છે ને આપણા બાળપણમાં તો આપણે તને યાદ છે કોલસાવાળી ટ્રેનમાં બેસીને જતા, તો પણ જો કે કેવી મજા આવતી.
1: હા હા, મજા તો આવતી જ ને, પણ તને ખબર ઘરે જ પહોંચીને પછી હાથ પગ ધોઈએ ને તો બધું કારું કારું પાણી નીકળતું.
0: અરે કપરાઓ કારા કારા થઈ જતા. પણ હવે તો છે ને ફર્સ્ટ ક્લાસ એસી વાળા કોચ આવી ગયા એટલે ગરમીનો તો અહેસાસ જ નહીં થાય.
1: ને નઝરીન, મને તો ટ્રેનનો અવાજ પણ બહુ ગમે હે. ધરક ધરક, સતર પટર, સતર પટર, કેવો મસ્ત ટ્રેનનો અવાજ આવે.
0: હા, અને લાંબી મુસાફરી દરમિયાન ટ્રેનમાં રાત્રે સુવાની મજા પડી જાય. ફેમિલી સાથે બેસીને ઠેપલા આઠાનું ખાવાની પણ મજા પડે, અને છે ને ટ્રેનમાં નવરા બેઠા બેઠા ગપ્પા મારવાની પણ બહુ મજા પડે.
1: ને વરી મોટી મોટી ટનલ આવે કે નદી આવે ને તો તે જોવાની પણ બહુ મજા પડે. જો
0: અરે નહીં ના, મને તો છે ને વળાંક લેતી ટ્રેન જોવાની બહુ મજા પડે. ટ્રેનના બધા ડબ્બા કેવા મસ્ત એમ વળાંક લેતા દેખાય, અને ટ્રેનની બારીમાંથી બહાર પેલા બદલાતા પાટા જોવાની હું મને તો બહુ મજા આવે.
1: હા હા, ચાલ નઝરીન, તો હવે તો ટ્રેનની આટલી બધી વાત કરીને તો એક સરસ ગીત પણ હમરાવ ને આપણે પછી ટ્રેનની ટિકિટનું પણ કંઈ પ્લાન કરીએ.
0: હા હા, તો દોસ્તો મને પણ હવે તો ટ્રેનમાં એકા ટ્રીપ મારવાનું મન થઈ ગયું છે, અને ટ્રેનની જ વાત કરી છે ને તો બંટી બબલી ફિલ્મથી આ ગીત હમરાવીએ. ઉદિત નારાયણ, સુનિધિ ચૌહાણ અને નિહિરા જોશીના સ્વરમાં આ ગીત, ગુલઝારના મજેદાર શબ્દોને સંગીતથી સજાવ્યું છે શંકર એહસાન લોયે. તો નહીં ના, ચાલ હવે આપણે પણ શ્રોતાઓને બાય બાય કરીએ અને ફટાફટ ટ્રેનની ટિકિટ બુક કરાવીએ.
1: હા હા, ચાલ એક મસ્ત ટ્રીપ મારી આવીએ.
0: પણ પેલા આપણા શ્રોતાઓને બાય બાય તો કરીએ.
1: હા, તો મને એટલે કે નૈનાને
0: અને મને એટલે કે નઝરીનને ઉડતી સિઝન સમાપ્ત કરવાની અનુમતિ આપો.
1: તો ફરી મળીશું. બાય બાય.

નૈના અને નઝરીન દ્વારા પ્રસ્તુત હુરતી સીઝર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. હવે બરાબર 12 વાગ્યે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ યાદો કી મહેફિલ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: આવો હવે સાંભળીએ કાર્યક્રમ યાદો કી મહેફિલ.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: एस डी वर्मन की तर्ज थी आशा भोसले की आवाज। बम्बई का बाबू फिल्म का ये गीत था, रचना मजरू सुल्तानपुरी की थी।
1: सुनिए,
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
3: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।

0: लक्ष्मीकांत प्यारेलाल की बनाई तर्ज पर इसे गाया मोहम्मद रफी ने। दोस्ती फिल्म का गीत आप सुन रहे थे।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14

વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: बाहर आने तक इस फिल्म का गीत आपने सुना, अनुराधा पौडवाल, पंकज उदास और साथियों की आवाजें थी, राजेश रोशन की तर्ज थी। और श्रोताओं, यही थी हमारे आज के यादों की महफिल कार्यक्रम की आखिरी पेशकश।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
2: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો। અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત। પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો। તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડક નો મહિનો। આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ, ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો। તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો। વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો।

योजना अंतर्गत प्राथमिक शाळाना 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર શ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારી શ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079 232 58 490.

0: خوش من. આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. વિદેશમંત્રીએ ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સહયોગ પર આધારિત વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી હોવાનું જણાવ્યું. પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા પેટાચૂંટણીની ખાલી રહેલી મતગણતરી ભાજપના ઉમેદવારે સરસાઈ મેળવી. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. ભારતના ગુરિંદર વીરસિંહે ફેડરેશન કપ એથ્લેટિક્સની પુરૂષોની 100 મીટર દોડમાં નવા રાષ્ટ્રીય વિક્રમ સાથે સુવર્ણચંદ્રક જીત્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સામે અને કોલકાતા નાઇટ રાઇડર્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ આજે નવી દિલ્હીમાં વ્યાપક ચર્ચાઓ કરી, જેમાં ભારત અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતીનો પુનરોચ્ચાર અને વેપાર, ઉર્જા, ગતિશીલતા અને પ્રાદેશિક સુરક્ષા સહિત સહયોગના મુખ્ય ક્ષેત્રોની રૂપરેખા આપી. હૈદરાબાદ હાઉસ ખાતે તેમની મુલાકાત બાદ મીડિયાને માહિતી આપતા ડોક્ટર જયશંકરે ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સહયોગ પર આધારિત વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી હોવાનું જણાવ્યું. વિદેશમંત્રીએ ભારત અને અમેરિકા વચ્ચે વહેલામાં વહેલી તકે વેપાર કરાર પૂર્ણ કરવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે ઉર્જા વેપારમાં તાજેતરના વિસ્તરણનું સ્વાગત કર્યું અને કહ્યું કે વૈવિધ્યસભર ઉર્જા પુરવઠો ભારતની ઉર્જા સુરક્ષા માટે કેન્દ્ર સ્થાને છે. પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. 11મા રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવાંશુ પાંડાએ નોંધપાત્ર લીડ મેળવી છે. તેમને અત્યાર સુધીમાં 44,891 મત મળ્યા છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી સીપીઆઈએમના શંભુનાથ કુર્મી બીજા સ્થાને છે. કોંગ્રેસના અબ્દુલ રઝાક મોલા ત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાન ચોથા સ્થાને છે. 14 મતદાન મથકો પર મતગણતરી ચાલી રહી છે. ગણતરી 21 તબક્કામાં થશે. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશો કોંગા, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. સરકારે આ દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને સ્થાનિક આરોગ્ય માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને સાવચેતી રાખવાની સૂચના પણ આપી છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠને ઇબોલાને કટોકટી જાહેર કરી છે. ઇબોલા એક વાયરલ રોગ છે જેમાં તાવ અને રક્તસ્ત્રાવ થાય છે. હાલમાં તેની સારવાર માટે કોઈ રસી કે સારવાર ઉપલબ્ધ નથી. કોંગોમાં ઇબોલા રોગચાળાથી મૃત્યુ આંક વધીને 204 પર પહોંચ્યો છે. કોંગોના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કુલ 867 શંકાસ્પદ કેસમાંથી અત્યાર સુધીમાં 204 લોકોના મોત થયા છે. કોંગો અને યુગાન્ડા ઉપરાંત અન્ય દેશો પણ ઇબોલા વાયરસથી પ્રભાવિત થવાના જોખમ હેઠળ હોવાની આફ્રિકન યુનિયનના આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી હતી. રેડક્રોસે જણાવ્યું કે કોંગોમાં વાયરસના કારણે 3 સ્વયંસેવકોના મોત થયા છે. કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું, સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. આજે વહેલી સવારે ગુજરાતના અમદાવાદ ખાતે સન્ડે ઓન સાયકલ અને કોમનવેલ્થ દિવસ નિમિત્તે યુવાઓને સંબોધતા તેમણે આ વાત કહી. શ્રી માંડવીયાએ જણાવ્યું, સાયકલિંગથી પોલ્યુશનનું સોલ્યુશન થાય છે, સાયકલિંગથી ઇંધણની બચત પણ થાય છે.
1: देश को आगे बढ़ाना है, मोदी जी के विकसित भारत के स्वप्न को साकार करना है तो देश के नागरिक को फिट रहना आवश्यक है. जब हम फिट होंगे तो सोसाइटी, समाज स्वस्थ रहेंगे और स्वस्थ समाज ही समृद्ध राष्ट्र का निर्माण कर सकता है.
0: આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અભિનેતા આયુષ્માન ખુરાના અને ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ગગન નારંગ પણ ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રી

નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો એક લેખ શેર કર્યો છે. જે આ લેખમાં જણાવ્યું છે કે સિક્કિમમાં ખાંગચીર ઝોંગાના 5 વારસા સ્થળો 2047 સુધીમાં વિકસિત સિક્કિમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કેવી રીતે માર્ગ મોકળો કરી રહ્યા છે. આ લેખ ખાંગચેન ઝોંગાને સિક્કિમની ભૂમિ, સ્મૃતિ અને ચેતનાના રક્ષક તરીકે દર્શાવે છે અને તેના સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વને પ્રકાશિત કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABADને ફોલો કરશો. સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં વિશ્વ આરોગ્ય સંગઠનની 79મી બેઠકનું સમાપન થયું. આ બેઠકમાં આરોગ્યમાં બહુપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે અનેક ઠરાવો કરવામાં આવ્યા. આ નિર્ણયો મગજના સ્ટ્રોક, ક્ષયરોગ, એન્ટી માઇક્રોબાયલ પ્રતિકાર, કટોકટી દવા, હિમોફિલિયા, ચોકસાઈ દવા અને રેડિયેશન સાથે સંબંધિત છે. વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિયામકે જણાવ્યું હતું કે આ નિર્ણયોને અમલમાં મૂકવા માટે રાજકીય ઇચ્છાશક્તિ અને સતત ભંડોળની જરૂર છે. સરકાર વજન અને માપ તપાસવાની વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ચેકિંગ કેન્દ્રો GATCSની ભૂમિકાનો વ્યાપ વધારશે, જેના માટે 2013ના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે નવા નિયમો હેઠળ આ કેન્દ્રો વજન અને માપની 23 શ્રેણીઓની ચકાસણી કરી શકશે, જેમાં પેટ્રોલ અને ડીઝલ, CNG, LPG, LNG અને હાઇડ્રોજન ડિસ્પેન્સર્સની તપાસનો સમાવેશ થાય છે, જેનો ઉદ્દેશ્ય વેપારને પારદર્શક બનાવવા, સિસ્ટમમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો અને વૈશ્વિક ધોરણો અનુસાર આત્મનિર્ભર ભારતના વિઝનને પ્રોત્સાહન આપવાનો છે. મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી રાજીવ રંજનસિંહ આવતીકાલે મિઝોરમના આઇઝોલમાં એક સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં પૂર્વોત્તર ક્ષેત્રમાં મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ સંબંધિત યોજનાઓ અને કાર્યક્રમોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. ઉત્તર ચીનમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં 82 લોકો માર્યા ગયા છે અને 2 લાપતા થયા છે. શુક્રવારે વિસ્ફોટ સમયે લગભગ 247 કામદારો ફરજ પર હતા. ચીનના રાજ્ય મીડિયા અનુસાર મોટાભાગના કામદારો ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડથી પ્રભાવિત થયા હતા. ગેસ વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નિર્દેશ આપ્યો છે કે ખાણમાં ઘાયલોની સારવાર અને બચી ગયેલા લોકોને શોધવામાં કોઈ કસર છોડવામાં ન આવે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના શાક્સી પ્રાંતમાં ખાણ દુર્ઘટનામાં થયેલી જાનહાની પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ ચીનના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમણે ગુમ થયેલા લોકો સલામત અને ઝડપથી પરત ફરે તે માટે પ્રાર્થના કરી છે. ભારતના ગુરિંદરવીર સિંહે ફેડરેશન કપ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પુરૂષોની 100 મીટર દોડમાં 10.9 સેકન્ડના નવા રાષ્ટ્રીય વિક્રમ સાથે સુવર્ણચંદ્રક જીત્યો છે. ગુરિંદરવીરે પોતાનો જ અગાઉનો 10.17 સેકન્ડનો રેકોર્ડ તોડ્યો. આ સાથે તેમણે કોમનવેલ્થ રમતોત્સવ માટે પણ ક્વોલિફાય કર્યું છે. આ સ્પર્ધામાં અનિમેશ કુજુરે રજત જ્યારે પ્રણવ પ્રમોદે કાંસ્યચંદ્રક જીત્યો હતો. બીજી તરફ પુરૂષોની 400 મીટર દોડમાં વિશાલ ટીકે 44.98 સેકન્ડના નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે સુવર્ણચંદ્રક જીત્યો છે. વિશાલ 45 સેકન્ડથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે, જોકે તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં ક્વોલિફાઇંગ થવાથી ચૂકી ગયા છે. આજે આઈપીએલમાં 2 મેચ રમાશે. પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુંબઈમાં બપોરે 3:30 વાગે રમાશે. બીજી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સાંજે 7:30 વાગે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. વિજેતા ટીમો પ્લે ઓફમાં આગળ વધશે. ગઈકાલે ટુર્નામેન્ટમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. પંજાબમાં કપૂરથલા જેલની બેરેકમાં કેદીઓએ ગઈકાલે મોડી રાત્રે તોડફોડ કરી હતી અને જેલના કેટલાક ભાગોને નુકસાન પહોંચાડ્યું હતું. કેદીઓ વચ્ચે પરસ્પર થયેલી અથડામણ બાદ આ ઘટના બની હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, તાત્કાલિક પોલીસ દળ અને ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દરમિયાન જેલમાં અને તેની તપાસ આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે. જલંધર ડિવિઝનના નાયબ મહાનિયામક નવીન સિંગલાએ આકાશવાણી સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદેશમંત્રીએ ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સહયોગ પર આધારિત વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી હોવાનું જણાવ્યું. પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા

પેટા ચૂંટણીની ચાલી રહેલી મતગણતરી ભાજપના ઉમેદવારે સરસાઈ મેળવી. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. ભારતના ગુરિંદર વીરસિંહે ફેડરેશન કપ એથ્લેટિક્સની પુરૂષોની 100 મીટર દોડમાં નવા રાષ્ટ્રીય વિક્રમ સાથે સુવર્ણચંદ્રક જીત્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સામે અને કોલકાતા નાઇટ રાઇડર્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 એ પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: યાદ રહે, સફલતા, આત્મવિશ્વાસ और बड़े सपने हमेशा कंफर्ट जोन के बाहर मिलते हैं.
4: सुनो तो जरा, हमको है ये कहना.

अंडरस्कोर ABAD ने फॉलो कर शो। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આ સાંજે 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: Fantastic fun for family.
1: 101.1 megahertz Surat FM.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: तलत महमूद की आवाज में सुजाता फिल्म का गीत था। मजरूह सुल्तानपुरी का लिखा, संगीत सचिन देव बर्मन का था।
1: दिन की भागदौड़ के बाद सुकून का एक कोना, मैं और मेरी तन्हाई, सुनहरे गानों का बिछौना, यादों का मीठा राग, जज्बात की नरम।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો

0: સંબંધે જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: ચલો

0: नहीं है वल्ला जवाब।
1: पेइंग गेस्ट फिल्म में किशोर कुमार की आवाज आपने सुनी, मजरू सुल्तानपुरी के बोल थे, सचिन देव बर्मन की तर्ज थी।
2: विविध भारती पर बहती है सुरों की सरिता।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: अभी आप सुन रहे थे नाटक चंदन वृक्ष। इसकी लेखिका थी उषा सक्सेना, निर्देशिका रमा अरुण त्रिवेदी। आकाशवाणी के लखनऊ केंद्र की इस प्रस्तुति के साथ ही आज का नाट्य तरंग कार्यक्रम समाप्त हुआ।
1: आप सुन रहे हैं विविध भारती।
2: Fantastic fun for family.
3: 101.1 MHz Surat FM.
4: આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 સુરત FM. હવે પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે.

0: छाया गीत कार्यक्रम का शेष भाग आप सुनेंगे एक छोटे से अंतराल के बाद।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: જી હા, છાનું રે છપનું કંઈ થાય નહીં, પણ પ્રેમમાં જ્યારે શબ્દો ખૂટી પડે ત્યારે નજરો વાત કરે, અને જ્યારે એ નજર કોઈના પ્રેમમાં ઘેલી થઈ જાય ત્યારે નજરોના જામ છલકી જાય. તો સાંભળીએ 1964માં બનેલી અખંડ સૌભાગ્યવતી ફિલ્મનું આ ગીત મુકેશના સ્વરમાં, જેનું સંગીત છે કલ્યાણજી આનંદજીનું અને ગીત રચના બરકત વિરાણીની.
1: નજરના

0: દોસ્તો, ગુજરાતી ચિત્રપટ સંગીત આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ પર વીબાની સાથે. અને હવે સમય થયો છે એક નાનકડો વિરામ લેવાનો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
5: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जनसेवाना 90 वर्ष
1: AIR એટલે કે આકાશવાણીની જનસેવાના અવિરત 90 વર્ષની ઉજવણી નિમિત્તે SMC કમિશનર શ્રી M. નાગરાજનનો શુભેચ્છા સંદેશ.
2: ક્વોલિટી એન્ટરટેઇન

0: Fantastic fun for family.
1: 101.1 megahertz Surat FM.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
3: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
4: તમારી વાતો તમારા અવાજમાં,
5: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
4: હો બહાર કે ઘરમાં,
5: રહેશે સુરત FM તમારા દિલમાં.
4: કોલ કરો
5: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
4: 0261-22-36-209
5: 0261-22-36-209 પર.
6: હેલો, સુરત FM સ્પીકિંગ.
1: 101.1 મેગાહર્ટઝ સુરત FM.
7: દોસ્તો, વિવિધ ભારતીના સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટઝ પર રવિવારની આહળવાસ ભરી સાંજે ગુજરાતી ચિત્રપટ સંગીત આપ માણી રહ્યા છો. અને આપણા આ ગુજરાતી ગીતો એ માત્ર પ્રણય ગીતો પૂરતા સીમિત નથી, તેમાં માનવીય સંબંધોને દર્શાવતા ગીતો પણ છે. તો સાંભળીએ એક વાલી દીકરીની દાદા સાથેની લાગણી દર્શાવતું આ ગીત. 1977માં બનેલી દાદા હો દીકરી ફિલ્મનું છે. આશા ભોસલે અને સાથીદારોના

અને હવે એક એવું ગીત જેની સરખામણી પવિત્રતા સાથે કરવામાં આવી. અને આ ગરબામાં કલ્પના તો જુઓ કે દૂધે તે ભરી તલાવડી, એની મોતીડે બાંધી પાળરી. આવા શબ્દોએ જ્યારે ગરબો રચાય તો અદ્ભુત જ હોય. તો સાંભળીએ 1978માં બનેલી ગાજરની પીપુડી ફિલ્મનું આ ગીત, આશા ભોસલે અને સાથીદારોના સ્વરમાં. ગીત અને સંગીત છે પિનાકીન શાહના.

0: शाम 7 बजे फौजी साथियों के लिए जयमाला कार्यक्रम पेश किया जाएगा। शाम 7:45 पर स्मृतियों के स्वर कार्यक्रम के अंतर्गत सुनिएगा सेवानिवृत्त कार्यक्रम अधिशासी लवेश कुमार परमार से मंदाकिनी जोशी की बातचीत। रात 8 बजे हवा महल कार्यक्रम में सुनिएगा नाटक यादों की परछाइयां, लेखक सुरेंद्र गुलाटी और निर्देशक दीनानाथ। चित्रलोक कार्यक्रम 8:15 पर, आपके लिए ये कार्यक्रम रात 9 बजे। रात 9:30 पर आज के फनकार कार्यक्रम संगीतकार लक्ष्मीकांत पर केंद्रित होगा। जयंत पात्रिकर द्वारा प्रस्तुत छायागीत कार्यक्रम का प्रसारण होगा रात 10 बजे। ढलती जाए रात ये कार्यक्रम सुनिएगा रात 10:30 पर। झरोखा में ये थी रूपरेखा कल प्रसारित होने वाले कार्यक्रमों की। आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा।
1: फैंटास्टिक फन फॉर फैमिली 101.1 MHz।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
5: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट। रात 9:30 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
6: હેલો, આકાશવાણી સુરત FM સ્પીકિંગ।
7: હા, સુરત FM,
6: કોણ બોલો?
7: હા મેડમ, હું એક વેપારી બોલું છું।
6: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
7: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી।
6: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને, અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત, જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત FM પર।
8: સુરત FM,
6: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત FM 101.1 MHz।
9: દોસ્તો, વિવિધ ભારતીના સુરત કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો ગુજરાતી ચિત્રપટ સંગીતનો કાર્યક્રમ।
10: અને હવે સાંભળીએ 1975માં બનેલી ફિલ્મ સેતલ ને કાંઠેનું આ ગીત, જે જીવનની ફિલોસોફી સમજાવી જાય છે કે આ જુવાની અને આપણો આ અણમોલ સમય સદાકાળ રહેવાના નથી, એ તો વહી જશે અને એટલે જ સમય રહેતા એને માણી લ્યો. પણ એ ત્યારે જ શક્ય હશે જો તમારું મન ઉત્સાહી અને પ્રફુલ્લિત હશે. તો સાંભળો આ ગીત સુમન કલ્યાણપુર અને મન્નાડે અને સાથીદારોના સ્વરમાં, ગીત અને સંગીત અવિનાશ વ્યાસના.

જોબનિયું આજ આવ્યું ને કાલે જશે. પણ એ જોબનિયામાં જ્યારે પ્રેમિકા હાથે ચડે અને ચંદનહારની માંગણી કરે. પણ દોસ્તો, એ પ્રેમની અનોખી રીત હોય છે હઠ કરવાની. તો સાંભળીએ 1964માં બનેલી અખંડ સૌભાગ્યવતી ફિલ્મનું આ ગીત, મન્નાડે અને કમલ બારોટના સ્વરમાં, જેનું સંગીત છે કલ્યાણજી આનંદજીનું અને ગીતના શબ્દો બરકત વિરાણીના.

0: દોસ્તો, ગુજરાતી ચિત્રપટ સંગીતના કાર્યક્રમમાં ફરીથી લઈ લઈએ એક નાનકડો વિરામ. સાંભળતા રહો સુરત FM 101.1 મેગાહર્ટ્ઝ પર.
1: ઉફ, આ મે મહિનો, અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઉર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડક. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
3: Fantastic fun for family.
4: 101.1 megahertz Surat FM.
0: દોસ્તો, આજે ગુજરાતી ચિત્રપટ સંગીતના કાર્યક્રમમાં સુવર્ણ યુગની ગુજરાતી ફિલ્મોના સુરીલા ગીતો આપ સાંભળી રહ્યા છો. અને એ ફિલ્મોમાં એ જમાનામાં આપણી સંસ્કૃતિમાં પનિહારીઓનું પણ અલગ મહત્વ હતું. માથે હેલ લઈને ચાલતી પનિહારીનો ઠાઠ જોવો હોય તો એ પનિહારીની ચાલ સાથે ગ્રામ્ય સંસ્કૃતિ અને સંબંધોની ગરિમા ધરાવતું આ ગીત સાંભળીએ. 1976 બનેલી ભાદર તારા વહેતા પાણી ફિલ્મનું આ ગીત સુમન કલ્યાણપુર અને સાથીદારોના સ્વરમાં છે. ગીતના પારંપરિક શબ્દોને સંગીતે મળ્યા છે અવિનાશ વ્યાસે.

તો દોસ્તો, સુવર્ણયુગના આ જૂના ગુજરાતી ગીતો સાંભળીને આપણી સંસ્કૃતિનો ભવ્ય ભૂતકાળ આંખો સામે તરી આવ્યો હશે. અને પાણી ભરવા માટે પણ માટી કે તાંબાના નહીં, રૂપાના બેડાની નવોડાને હોંશ છે. તો તેના હૃદયની વાતને ઉજાગર કરતું આ પારંપરિક ગીત સાંભળીએ. ઉષા મંગેશકર અને સાથીદારોના સ્વરમાં 1978માં બનેલી પરણેતર ફિલ્મનું આ ગીત, સંગીતકાર નીતિન મંગેશ.

અને હવે ગુજરાતી ચિત્રપટ સંગીતના કાર્યક્રમને અંતે એક એવું ગીત સાંભળીએ જે કદાચ દરેક પરિણીત સ્ત્રીના હૃદયની વાત છે, પછી તે ગમે તે ઉંમરની હોય. 1977માં બનેલી સોન કંસારી ફિલ્મનું આ ગીત છે આશા ભોસલે અને સાથીદારોના સ્વરમાં, ગીત અને સંગીત અવિનાશ વ્યાસના.

તો દોસ્તો, આપણા ગુજરાતની અસ્મિતા સમા આ ગીતોનું રસથાળ તમને ગમ્યું જ હશે. ફરી મળીશું આવતા રવિવારે નવી વાતો અને સુરીલા ગીતો સાથે, ગુજરાતી ચિત્રપટ સંગીતના કાર્યક્રમ સાથે. તો સાંભળતા રહો સુરત FM 101.1 મેગાહર્ટ્ઝ પર. આ આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ પર. થોડી જ વારમાં આપ માણી શકશો કાર્યક્રમ જય માલા.

જીતી લીધી છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સવાદીના ઉમેદવાર શંભુનાથ કુર્મી 40,600થી વધુ મતો સાથે બીજા સ્થાને રહ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર ચોથા સ્થાને રહ્યા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાન દરમિયાન મોટા પાયે ગેરરીતિના આરોપો બાદ ચૂંટણી પંચે ફાલ્ટા બેઠક પર ફેર મતદાનનો આદેશ આપ્યો હતો. પુનઃ મતદાન 21 મેના રોજ યોજાયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે વર્ષ 2026 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરશે. આ પ્રસંગે આકાશવાણી પીપલ્સ પદ્મ ઓન આકાશવાણી કાર્યક્રમનું પ્રસારણ કરી રહ્યું છે. આ કાર્યક્રમ આજે અને આવતીકાલે 100.1 આકાશવાણી ગોલ્ડ ચેનલ, ન્યૂઝ ઓન એર એપ અને ન્યૂઝ ઓન એર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ સાંભળી શકાશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEને ત્રુટિરહિત પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં મદદ માટે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા IIT મદ્રાસ અને IIT કાનપુરના પ્રોફેસરો અને ટેકનિકલ નિષ્ણાતોની ટીમ નિયુક્ત કરવાના નિર્દેશ આપ્યા. CBSEના પરિણામ બાદની સેવાઓ અંગેના પોર્ટલ બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સરકારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ક્વોન્ટમ EI રોકાણ યોજનાનો પ્રચાર કરી રહ્યા હોવાના સોશિયલ મીડિયામાં ફરી રહેલા વીડિયોને ફગાવી દીધો છે. આ ભ્રામક વીડિયોમાં નાગરિકોને 22,000 રૂપિયાના પ્રારંભિક રોકાણ સામે 3,00,000 રૂપિયાની માસિક આવકનું વચન આપવામાં આવ્યું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના તથ્ય તપાસ એકમે માહિતી આપી કે આ દાવો ખોટો છે અને વાયરલ વીડિયો AI નિર્મિત છે. નાણામંત્રી દ્વારા આવી કોઈ રોકાણ યોજનાને સમર્થન આપવામાં આવ્યું નથી. સરકારે નાગરિકોને શંકાસ્પદ અથવા અજાણી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળવા અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશો કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. સરકારે આ દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને સ્થાનિક આરોગ્ય માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને સાવચેતી રાખવાની સૂચના આપી છે. દરમિયાન આંધ્રપ્રદેશના આરોગ્યમંત્રી સત્યકુમાર યાદવે જણાવ્યું કે આફ્રિકન દેશોમાં વધતા ઇબોલા વાયરસને પગલે રાજ્ય સરકારે સાવચેતીના પગલાં વધુ તીવ્ર બનાવ્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું, વિશાખાપટ્ટનમ, તિરુપતિ અને વિજયવાડાના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ખાસ દેખરેખ શરૂ કરવામાં આવી છે. ભારતે આફ્રિકાના રોગ નિયંત્રણ કેન્દ્રોને તબીબી પુરવઠો અને રક્ષણાત્મક કીટનો પહેલો જથ્થો મોકલ્યો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ પુરવઠો ઇબોલા રોગચાળાને ધ્યાનમાં રાખીને મોકલવામાં આવ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSC દ્વારા આજે જાહેર સેવાઓ અને ભારતીય વન સેવાની પ્રાથમિક પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. દેશભરના 83 શહેરોમાં 2,000થી વધુ પરીક્ષા સ્થળોએ પરીક્ષા લેવામાં આવી હતી. પ્રાથમિક અહેવાલ મુજબ 5,49,000 ઉમેદવારોએ પરીક્ષા આપી છે. UPSCએ જણાવ્યું કે પરીક્ષાને મજબૂત બનાવવા, પરીક્ષા પ્રક્રિયાની અખંડિતતાને મજબૂત બનાવવા, પરીક્ષા સ્થળોએ ઉમેદવારોનું રીઅલ ટાઇમ ફેસ ઓથેન્ટિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં રેલવે લાઇન પર થયેલા વિસ્ફોટમાં 24ના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત થયા છે. રાજધાની ક્વેટાના ચમન ફાટક રેલવે સ્ટેશન પાસે આ વિસ્ફોટ થયો હતો. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે તકેદારીના ભાગરૂપે પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને ક્વેટા રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. ગૃહમંત્રીના પ્રવક્તા બાબર યુસુફઝાઈએ જણાવ્યું કે કાટમાળમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. દરમિયાન બલોચ લિબરેશન આર્મીના માઝિદ બ્રિગેડે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. રશિયાએ યુક્રેનના ક્યુમાં કરેલા હુમલામાં 2ના મોત થયા છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે રશિયાએ ડ્રોન અને મિસાઇલ હુમલા દરમિયાન હાઇપરસોનિક ઓરેન્જનિક બેલેસ્ટિક મિસાઇલનો ઉપયોગ કર્યો. 4 વર્ષમાં યુદ્ધમાં આ હથિયારનો ઉપયોગ 3જી વખત થયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હવાઈ હુમલામાં રાજધાનીમાં ઘણી ઇમારતોને નુકસાન થયું છે અને 70થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે અન્ય મિસાઇલો સાથે ઓરેન્જનિક મિસાઇલના ઉપયોગની પુષ્ટિ કરી છે. મંત્રાલયે જણાવ્યું કે આ હુમલાઓ રશિયાની જમીન પર નાગરિક લક્ષ્યો પર યુક્રેન દ્વારા તાજેતરના હુમલાઓના જવાબમાં કર્યા હતા. વિયેતનામના દાનંગ ખાતે રમાઈ રહેલી 23 વર્ષથી ઓછી વયજૂથની કુસ્તી સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ આજે એક સુવર્ણ

બે રજત અને ત્રણ કાંસ્ય સહિત છ ચંદ્રક જીત્યા. પુરુષોની ગ્રીકો રોમન કેટેગરીમાં સુમિત દલાલે ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના ઓઝોદબેક ખાલિમવ્યોવને હરાવી જીત મેળવી. 55 કિલોગ્રામ વજન વર્ગમાં નીરજ પટેલે તો રોહિત બુરાએ 87 કિલોગ્રામ વર્ગમાં કાંસ્યચંદ્રક જીત્યો. 50 કિલોગ્રામ વજન જૂથમાં સ્વીટીએ જ્યારે 59 કિલોગ્રામ વજન જૂથમાં નેહા સાંગવાને રજતચંદ્રક જીત્યો તો 55 કિલોગ્રામ વજન જૂથમાં અહિલ્યા સિંધેએ કિર્ગિસ્તાનની ઇરુકે કાદિરબેગ કાઇઝીને 13-2થી હરાવીને કાંસ્યચંદ્રક જીત્યો. આઈપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સે વાનખેડે સ્ટેડિયમ ખાતે યજમાન મુંબઈ ઇન્ડિયન્સને 30 રને હરાવ્યું. 206 રનનો લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટે 175 રન બનાવ્યા. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાં પહોંચ્યું છે અને એક મેચમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે મેચ રમાઈ રહી છે. કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. હમણાં મળતા અહેવાલ મુજબ દિલ્હી કેપિટલ્સના 4 ઓવરમાં વિના વિકેટે 39 રન થયા છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને અમેરિકાએ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના દેબાંશુ પાંડાની જીત. સરકારે ઇબોલા રોગચાળાને પગલે ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં રેલવે લાઇન પર થયેલા વિસ્ફોટમાં 24ના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત. અને વિયેતનામમાં રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં ભારતે 1 સુવર્ણ સહિત 6 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: जनगणना के पहले चरण में हाउस लिस्टिंग और हाउसिंग सेंसस यानी आपके मकान की गणना होगी। आइए आपकी साझेदारी से इसे सफल बनाएं और विकसित भारत 2047 की ओर एक और कदम बढ़ाएं।
1: ये आकाशवाणी है। देश के मध्य और उत्तर पश्चिम हिस्सों में भीषण लू के कारण सामान्य जनजीवन अस्त व्यस्त हो गया है और तापमान औसत से काफी ऊपर पहुंच गया है। कई क्षेत्रों में तेज गर्म हवा चलने से दिन में भीषण गर्मी पड़ रही है। अगले 7 दिनों तक ऐसा ही मौसम रहने का अनुमान है। राष्ट्रीय राजधानी दिल्ली में भी भीषण लू का प्रकोप जारी है। वहीं मध्य प्रदेश से हमारे संवाददाता ने बताया है कि राज्य के कई इलाके इस समय भीषण लू की चपेट में हैं।
2: प्रदेश के ज्यादातर शहरों में पारा 43 डिग्री सेल्सियस के पार जा चुका है। मौसम विभाग ने आज टीकमगढ़, छतरपुर, पन्ना और सतना में तेज लू का रेड अलर्ट जारी किया था। विभाग ने दतिया, निवाड़ी, सागर समेत 11 जिलों के लिए ऑरेंज अलर्ट और ग्वालियर, जबलपुर, उज्जैन समेत 22 जिलों में येलो अलर्ट घोषित किया। प्रदेश के कुल 37 जिले हीट वेव की जद में रहे। मौसम विभाग ने कहा है कि अगले 4 दिनों तक गर्मी और लू से कोई राहत नहीं मिलेगी। अभिनव गोयल, आकाशवाणी भोपाल।
1: राष्ट्रपति द्रौपदी मुर्मू कल नागरिक अलंकरण समारोह में वर्ष 2026 के लिए पद्म पुरस्कार प्रदान करेंगी। इस अवसर पर आकाशवाणी अपनी श्रृंखला पीपल्स पद्म ऑन आकाशवाणी के तहत कार्यक्रम प्रस्तुत कर रहा है। इन एपिसोड में हम प्रतिदिन अलग अलग पद्म पुरस्कार विजेताओं के कार्यों और जीवन के बारे में जानकारी दे रहे हैं। कार्यक्रम के लिए कल सवेरे 9:10 से आकाशवाणी के FM गोल्ड से जुड़े रहें। वियतनाम में एशियाई अंडर 23 कुश्ती चैंपियनशिप में भारतीय पहलवानों ने 3 स्वर्ण, 2 रजत और 3 कांस्य पदक जीते। पुरुषों के ग्रीको रोमन वर्ग में सुमित दलाल ने 63 किलोग्राम वर्ग के फाइनल में उजुदबेक खालिम्बेक को हराया और 55 किलोग्राम में नीरज पटेल ने, वहीं रोहित बोरा ने 87 किलोग्राम वर्ग में कांस्य पदक जीता। IPL क्रिकेट में राजस्थान रॉयल्स ने प्लेऑफ में जगह बना ली है। मुंबई में आज हुए मुकाबले में राजस्थान ने मुंबई इंडियंस को 30 रन से हराया। इस बीच कोलकाता नाइट राइडर्स और दिल्ली कैपिटल्स के बीच अंतिम लीग मुकाबला जारी है। ताजा समाचार मिलने तक दिल्ली कैपिटल्स ने 16 ओवर में 3 विकेट पर 150 रन बना लिए हैं। अंत में मुख्य समाचार एक बार फिर। भारत और अमेरिका ने नई दिल्ली में हुई उच्च स्तरीय वार्ता में व्यापार समझौते, ऊर्जा सुरक्षा और गतिशीलता को सहयोग के प्रमुख क्षेत्रों के रूप में महत्वपूर्ण बताया। पश्चिम बंगाल के फलता विधानसभा पुनर्मतदान में भाजपा उम्मीदवार देबांशु पांडा ने 1 लाख से अधिक वोटों से जीत हासिल की। सरकार ने CBSE पुनर्मूल्यांकन पोर्टल की खामियों को दूर करने के लिए IIT मद्रास और कानपुर के विशेषज्ञों को शामिल किया। देश के मध्य और उत्तर पश्चिमी भागों में भीषण लू के कारण जनजीवन प्रभावित। इसके साथ ही समाचार संध्या का ये अंक समाप्त हुआ। नमस्कार।
3: आकाशवाणी से विविध भारती नु सूरत केंद्र 101.1 मेगाहर्ट्ज पर, अमारा अमदावाद केंद्र पर थी प्रसारित सांजना प्रादेशिक समाचार नु ध्वनि मुद्रण प्रस्तुत छे।
4: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે શિક્ષણને પ્રાથમિકતા આપતો સમાજ હંમેશા આગળ વધે છે। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગાંધીનગરમાં રમતગમત માળખાકીય સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ અનેક જિલ્લામાં હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા પૂરજોશમાં। 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કના મુખ્ય આરોપીની ધરપકડ। અને આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી। સમાચાર વિગતવાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરતમાં જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કર્યું। આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ ભવનમાં વિદ્યાર્થીઓ માટે યોગ, જીમ સેન્ટર, લાયબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ વ્યવસ્થા અને AI લેબની પણ સુવિધા છે। જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી તે હંમેશા આગળ વધ્યો છે તેમ જણાવી તેમણે ઈંધણ બચત અંગે પણ અનુરોધ કર્યો।
5: આજે લોકાર્પણ થયેલું જમનાબા ભવન પણ સમાજને નવી દિશા આપનારું છે. અહીં વિદ્યાર્થીઓ માટે યોગ, જીમ સેન્ટર, 50,000 પુસ્તકોની ક્ષમતાવાળું લાયબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ વ્યવસ્થા, આજના સમયને અનુરૂપ એઆઈ લેબની પણ સુવિધા છે. સમાજ અને સંગઠન શક્તિ શિક્ષણમાં કેવું અમૂલ પરિવર્તન લાવી શકે તે આ સંકુલને જોઈને ખ્યાલ આવે છે. જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી છે, શિક્ષણમાં સમાન ભાગીદારીને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે, તે સમાજ હંમેશા આગળ વધ્યો છે અને નવી ઊંચાઈને આંબી છે.
4: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી સુરત સુધીની અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા પણ તેમની સાથે જોડાયા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રેલવે જેવા જાહેર પરિવહન માધ્યમો ફક્ત સલામત, અનુકૂળ અને પર્યાવરણને અનુકૂળ જ નથી, પરંતુ સમય અને શક્તિનો પણ મોટો બચાવ કરે છે. મુખ્યમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસની સ્વચ્છતા, આધુનિક સુવિધાઓ અને મુસાફરોની સેવાઓની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતીય રેલવે દેશમાં ઝડપી, સલામત અને વિશ્વકક્ષાનો મુસાફરી અનુભવ પ્રદાન કરવા માટે સતત કાર્યરત છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે ગાંધીનગરમાં સંકલિત રમતગમત માળખાકીય સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. આ સુવિધાઓમાં પેરા ખેલાડીઓ માટેનું છાત્રાલય, કેન્દ્રીય ભોજનાલય, બહુહેતુક તાલીમ હોલ અને ધ્યાન ઉદ્યાનનો સમાવેશ થાય છે. ભારતીય રમતગમત સત્તામંડળના નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી માંડવિયાએ જણાવ્યું કે તાજેતરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું વિક્રમજનક પ્રદર્શન એ કોઈ આકસ્મિક સિદ્ધિ નથી, પરંતુ તે ખેલાડીઓમાં સતત રોકાણ, વૈજ્ઞાનિક તાલીમ, આધુનિક માળખું અને ભારત વૈશ્વિક રમતગમતની મહાસત્તા બની શકે તેવા દ્રઢ વિશ્વાસનું પરિણામ છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના ઉમેદવારોની વરણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાની 10 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા હતા. વાવથરા જિલ્લાના 8 તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા. વલસાડ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે હેતલ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે શૈલેષ પટેલના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. તેમની સત્તાવાર વરણી આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં થશે. ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે દ્વારકાદાસ નોમડિયા અને ઉપપ્રમુખ તરીકે શારદાબેન બામણિયાની વરણી કરવામાં આવી હતી. તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આવતીકાલે ચૂંટણી યોજાશે. પ્રમુખ તરીકે ચંચળબેન ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે અશોક ગામિતે ઉમેદવારી કરી છે. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સે પકડેલો આ આરોપી છેલ્લા 2 વર્ષથી રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાયી થયો હતો. આ અંગે વધુ માહિતી આપતા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે આરોપીએ અમદાવાદથી દુબઈ જઈ 10-15 કરોડ રૂપિયાની લેવેચ કરી હતી. તેની સામે 42 લાખ રૂપિયાની ગેરકાયદેસર ફંડિંગની વિગતો પણ બહાર આવી છે.
6: આ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપી ઝૈદ સિદ્દીકના આશરે 10 લાખ રૂપિયા જે ડર્ટી ક્રિપ્ટોના હતા એને 8% કમિશન લઈ કેશમાં કન્વર્ટ કરી અને ઝૈદ સિદ્દીકને એણે આપેલું હોવાનું ખુલ્યું. ક્રિપ્ટો વોલેટનું એનાલિસિસ જ્યારે કરવામાં આવ્યું ત્યારે ધ્યાન પર આવ્યું કે જે NBCTF ઇઝરાયલ દ્વારા જે માર્ક કરેલા ક્લસ્ટરમાંથી જે પૈસા આવતા હતા ઝૈદ સિદ્દીકને, એ જ વોલેટમાંથી ગુલામ અલીના પિતાના નામના વોલેટમાં પણ એ સમયે 43 લાખ રૂપિયા જેવી મોટી રકમ આવેલી અને આ રકમ એણે કેશમાં કન્વર્ટ કરી P2P ના માધ્યમથી આગળ આરોપીઓ સુધી મોટું કમિશન ખાઈને પહોંચાડેલું હતું.
4: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે વર્ષ 2026 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ત્યારે આ વર્ષે રાજ્યના સાહિત્યકાર રતિલાલ બોરીસાગરને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જેને કોઈ ન જાણતું હોય તેઓની પ્રતિભાને પણ ઓળખીને પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે.
7: પહેલે કી બાત કા તો મુજે કોઈ ખ્યાલ નહીં હૈ કૈસે દિયા જાતા થા કૈસે હોતા થા, લેકિન અબ જો કુછ સાલો સે જો દિયા જા રહા હૈ વો મેં દેખ રહા હું કે અનજાન લોગો કો ભી જો અપને ક્ષેત્ર મેં લોગ જાનતે હૈ લેકિન ઓર કોઈ નહીં જાનતે, લેકિન ઉનકો ઢૂંઢ કર ભી પદ્મ એવોર્ડ દિયા જાતા હૈ.
4: કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં આજે અમદાવાદમાં રાષ્ટ્રમંડળ રમતોના દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અભિનેતા આયુષ્માન ખુરાનાની હાજરીમાં રાષ્ટ્રમંડળ રમતોના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ગગન નારંગ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રતિક્રિયા આપતા આ મુજબ જણાવ્યું.
8: मुझे याद है जब 2006 में मैंने अपनी पहली कॉमनवेल्थ गेम्स खेली थी, हम कितने एक्साइटेड थे. और अब 2030 में वापस कॉमनवेल्थ गेम्स इंडिया आ रही हैं, तो आई थिंक लोगों में यहाँ के काफ़ी उत्साह है, काफ़ी ऊर्जा है. और आई थिंक यही ऊर्जा जो है भारत को आगे जाके बियॉन्ड 2030 में भी मेडल्स लगाने और देश का नाम रोशन करने की प्रेरणा देगी.
4: આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીવત છે, સાથે જ તાપમાનમાં પણ ખાસ ફેરફાર થવાની શક્યતા ન હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
9: मैक्सिमम टेम्परेचर की बात करें तो पिछले 24 घंटे में कच्छ में और नॉर्थ गुजरात में अप्रीशियट राइज आया है हमारा थोड़ा सा, विशेषकर नोलार चेतना जो अप्रीशियबिलिटी अबव नॉर्मल चल रहे हैं अभी कच्छ में और नॉर्थ गुजरात में, और साउथ गुजरात में और जो है अपना सौराष्ट्र उसमें नॉर्मल से अबव नॉर्मल चल रहे हैं. तो वर्तमान में भी क्योंकि वेस्टर्न इवेंट्स हैं इधर स्टेट में, तो कोई विशेष बदलाव अगले 7 दिन तक मैक्सिमम टेम्परेचर में आने की उम्मीद नहीं है.
4: દમણ અને દીવ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત મેન સ્ટેટ ફૂટબોલ લીગનું સફળતાપૂર્વક સમાપન થયું. આ સ્પર્ધામાં કેન્દ્રશાસિત પ્રદેશના વિવિધ પ્રદેશોની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ રમતગમત, શિસ્ત, ટીમવર્ક અને સ્પર્ધાત્મક પ્રદર્શન દર્શાવ્યું હતું. આ રાજ્યસ્તરની સ્પર્ધા 13 મેના રોજ શરૂ થઈ હતી, જેની ફાઇનલ મેચ આજે રમાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે શિક્ષણને પ્રાથમિકતા આપતો સમાજ હંમેશા આગળ વધે છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગાંધીનગરમાં રમતગમત માળખાકીય સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ અનેક જિલ્લામાં હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા પૂરજોશમાં. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કના મુખ્ય આરોપીની ધરપકડ. અને આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
3: અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સાંજના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ આપ સાંભળી રહ્યા હતા. અને હવે સાંભળીએ આપ કે લીએ કાર્યક્રમનો શેષ ભાગ.